નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે આગળ જોયું કે સૃષ્ટિ ચક્ર એ

સમગ્ર યજ્ઞ ચક્ર છે. આ યજ્ઞ ચક્ર અન્નાદ ભવંતિ ભૂતાનિ પર્જન્યાદ અન્ય સંભવઃ વગેરે. તો આ જે યજ્ઞ ચક્ર છે એનું જે પ્રવર્તન કરે છે તે તો પોતાની જિંદગીને સારી રીતે જીવે છે, પણ જે નથી કરતો એની આખી જિંદગી મિથ્યા છે, નિરર્થક છે, મોઘ છે. એ પ્રકારની વાત આગળ આપણે જોઈ ગયા છીએ. તો એથી ઉલટો માણસ કેવો હોય જેનું જીવન સામાન્ય જીવન તો આવું જ હોય ને ભાઈ, કે આપણે ખાવું પીવું વગેરે આપણી બધી ક્રિયાઓ કરતા કરતા થાય એટલા સારા કામો કરવા વગેરે વગેરે આપણા મનમાં વિચારો ચાલતા હોય. આગળ જે કહ્યું તે ભલે આ બધું ચાલ્યા કરે, તમે સરળતાથી તમારી જિંદગી જે રીતે જીવો છો એ જ રીતે જીવતા હો, પણ પોતાના માટે કેવળ ન જીવતા હો, પોતે જે કઈ પ્રવૃત્તિ કરો છો એના કેન્દ્રમાં હું પોતે એ ન હોય અને સમગ્ર સમાજ હોય તો એ યજ્ઞ કર્મ થયું એમ કહેવાય. કોના માટે કરવાનું? તો આપણે એમ કહીએ કે સમાજને માટે કરવાનું, પણ યજ્ઞ ચક્ર એમ કહે છે કે અલ્ટિમેટલી અંતે તો જે તમે કરો છો તે બ્રહ્માર્થ છે, આવવાનું છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવીર બ્રહ્માગ્નિ બ્રહ્મણાહુતમ, આવું હવે પછી આવશે પણ ખરા. એના માટે માનો કે એક શબ્દ વાપરીએ, આત્મા પરમાત્મા. આત્મા શબ્દ બહુ ગરબડ કરે એવો છે સંસ્કૃતમાં. આત્મા હું એના માટે આત્મા શબ્દ વપરાય છે, આત્મન્યવ આત્માના તુષ્ટઃ. તો એ અહીંયા આપણે આત્મા એટલે પરમાત્મા જે છે એના અર્થમાં લઈ અને હવે પછીના શ્લોકનું અર્થઘટન કરીએ તો બહુ સરસ છે. જે માણસ માત્ર પોતાને માટે નથી જીવતો, જે માણસ જો જે કઈ કર્મ કરે છે તે કેવળ પોતાને માટે ન કરતા આ કર્મ સાથેની પોતાની આસક્તિને દૂર રાખીને એનાથી નિર્લેપ થઈને જે કામ કરે છે, અઘરું ચોક્કસ છે, સંપૂર્ણપણે નિર્લેપ થઈને કર્મો કર્યા કરવા, સારી રીતે કહ્યું એમ યજ્ઞાર્થ કર્મો કર્યા કરવા અઘરા ચોક્કસ છે. પણ આવા નિર્લેપ થનાર મનુષ્ય કેવો થઈ જાય પછી? તો કહે છે કે યસ્તુ આત્મરતિ રેવ, એ આત્મરત હોય. આત્મરથ એટલે પોતાની અંદર જ રમમાણ, આત્મામાં રમમાણ, ઈશ્વરમાં રમમાણ, આત્મરતિ. ઘણા લોકોને આત્મરતિ હોય છે જરા જુદા અર્થમાં. અમે આત્મરતિ કહીએ છીએ જે માણસ જે વાત કરતો હોય ને ત્યારે પોતાનાથી જ વાત કરે, આપણું તો આવું પાછું પોતાની જાતને બહુવચનમાં બોલે. આપણે તો ભાઈ આવી વાતમાં નથી માનતા. આપણને તો બસ અમુક વસ્તુ ખાવાની મળે ને તો જ મજા આવે. આપણે તો એસી સિવાય ફરીએ જ નહીં. આપણે ઉના માટે આપણે બાપરે પાછા પોતાના પોતાના માટે બહુવચનમાં શબ્દ પ્રયોગ કરે અને જે વાત હોય ત્યાં ક્યાંયથી ને ક્યાંથી ફરતા ફરતા ફરતા ફરતા એનો હું તો આવી જ જાય. હું આમ ના કરું તો હું આમ જ કરું, એ તો ત્યાં હું નહોતો નહીં તો બતાવી દે હું હતો ને એટલે આટલું થતું અટકી ગયું. આવા માણસો શું હોય છે, એમને જે ગમે છે પ્રિયમાં પ્રિય કશું હોય તો તે છે હું, એને પણ આત્મરતિ કહેવાય. આત્મરતિ એટલે પોતાની જાતને પ્રેમ કરે તે. એના માટે બીજું પ્રેમનું પાત્ર જે છે એ છે જ નહીં, એ તો હું છું. અહીંયા આત્માને આત્માને હુંના અર્થમાં નહીં પણ પરમાત્માના અર્થમાં લઈ જવા લઈ જઈને આત્મરત થઈ જાય માણસ, એટલે આત્માની અંદર જ રમમાણ થાય, પરમાત્મા તત્વમાં રમમાણ થાય, કે આખું જે સૃષ્ટિ સામ્રાજ્ય છે એની સાથે પોતાની જાતને જોડી દઈને એની અંદર રમમાણ થાય, તો પછી એને તૃપ્તિ ક્યાં ખોલવાની?

ના માં તો એ માણસ આત્મતૃપ્ત છે. એ માણસ કેવું થઈ જાય? આત્મતૃપ્ત, પોતે પોતાનાથી પોતાનામાં સંતુષ્ટ, અથવા આત્માથી આત્મામાં આત્મા વડે સંતુષ્ટ, સંતૃપ્ત. આત્મતૃપ્ત, આત્મની એવ સંતુષ્ટ, આત્મામાં જ સંતુષ્ટ. લોકશાહીની વ્યાખ્યા કરતા આપણે કહીએ છીએ ને કે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન. અહીંયા છે પોતાનું, પોતા વડે પોતાને માટે ચાલતું શાસન. અને પોતાના વડે એમ કહેવા માંગીએ ત્યારે પોતે તો આત્મ સ્વરૂપ છે, એટલે આત્માનું આત્મા વડે આત્મામાં ચાલતું શાસન. વસ્તુ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ, જે પોતે પોતાની અંદર જ સંતુષ્ટ છે, પોતાના વડે તૃપ્ત છે, પોતાનાથી પ્રેમ કરે છે, પોતાની અંદર રમમાણ છે, એ માણસ જે કઈ કાર્ય કરે છે તે કરતો હોવા છતાં તસ્ય કાર્યમ ન વિદ્યતે, તેને કઈ કરવાનું શેષ રહેતું નથી, તેને કઈ કરવાનું બાકી રહેતું નથી, તેને જંગલમાં જઈને ભસ્મ ચોપડીને લંગોટી પહેરીને બેસી જવાની જરૂર નથી, સાધુ થઈ જવાની જરૂર નથી, સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. કારણ કે એનું સર્વસ્વ જે છે એ પરમ તત્વની સાથે લીન છે. એટલા માટે આપણે શબ્દ વાપર્યો તલ્લીન. ગુજરાતીમાં સરસ શબ્દ વપરાય છે ને તલ્લીન, તેમાં લીન, તેમાં એટલે શેમાં? પરમાત્મામાં. પરમાત્મા એટલે એટલે આખું સૃષ્ટિ પ્રસાર, માત્ર કેન્દ્રમાં હું છે તો પછી હું અને હું બધું કર્યા કરે. આ બધા સાથે સંપર્કો સાધવા માટેના પ્રયત્નો કર્યા કરે, પણ સંપર્કો સાધવાના ત્યારે હોય જયારે તમે અલગ હો. આ તો એક સ્વરૂપ થઈ ગયા, અને જે કઈ કરે છે એ પોતાના માટે તો કશું કરતો જ નથી, તો એને કરવાનું શું બાકી રહ્યું? તસ્ય કાર્યમ ન વિદ્યતે, કાર્ય એટલે કરવા યોગ્ય, કર્મની વાત નથી. કર્મ ન વિદ્યતે એમ નથી કહ્યું, કાર્યમ ન વિદ્યતે. એને કરવા યોગ્ય શું? તમારે વ્યાખ્યા કરીને કહ્યું, ભાઈ તમારે સવારે ઉઠીને સંધ્યા પૂજા કરવી, એને કાર્ય કહેવાય. કરવા યોગ્ય શું કરવું? ગરીબોને દાન આપો, અતિથિને જમાડો, પ્રાણીઓ ઉપર દયા રાખો, બધા કાર્ય થયા, કરવા યોગ્ય. પેલો માણસ તો જે કાર્ય છે એ કરીને જ બેઠો, જે કઈ છે તે એના માટે કાર્ય જ છે, કારણ કે એ આત્મરત છે. એની રતિ જ આત્માની સાથે છે, આત્માની અંદર છે, એની તૃપ્તિ આત્માની અંદર છે, એનો સંતોષ આત્માની અંદર છે, તો પોતાનામાં છે. એટલે એણે પોતાનાથી બહાર કશું ન હોવાને કારણે એને કાર્ય કશું રહેતું નથી. કર્મ તો બરોબર છે, કર્યા કરે, કરવા યોગ્ય કર્મ તે કાર્ય કર્મ થાય, કરવા યોગ્ય ન હોય તે અકાર્ય કર્મ થાય. કરવા યોગ્ય કર્મ કયા? હું જો શિક્ષક છું તો મારી બધી ક્ષમતાઓથી અધ્યાપન કરવું તે મારું કાર્ય છે, અને શરીર સાચવીને વળતર કેટલું મળે છે એના પ્રમાણમાં જો અધ્યાપન કરું વણિક બુદ્ધિથી તો હું પાપ ખાઉં છું. આગળ કહી દીધું છે, એક જ પ્રકારનું કર્મ હોય તો પણ કઈ બુદ્ધિથી તેને કરવામાં આવ્યું છે એને આધાર

यानी योग्यता ने अयोग्यता पूर्वार्थ है। तो अंत्य आई ने पेलू बात त्याज उभी रहे थे तस्मात तेथी कर्म समाचर कर्म तो कर कर्म कर केव कर्म कर सततम निरंतर सतत इतने जो रूगी गया हुए तो रूए पर कर्म से कर्म कर पर केव कर्म कर कार्यम कर्म समाचर कार्य कर्म कर करवा योग्य कर्म कार्य इतने करवा योग्य कार्यम कर्म तारे जे करवानु कर्म छे ते तू कर एना थे सारू कर्म होय तो पण नहीं तारे शू करवानु छे शिक्षक छे तारे वर्ग मां जईने तारा समय मर्यादा मां अध्यापन करवानु छे ए कार्य कर्म थयु पण तो सारू करवा जाय અને બીજાનો જે સમય છે એ પણ તું ખેંચી દે પોતાનામાં કર્મ તો સારું કર્યું પણ પેલાનું રહી ગયું એનું શું તો કંઈક ખોટું થયું કંઈક ખોટું થયું કારણ કે આખું જે ચક્ર ચાલતું હતું એમાં ક્ષતિ આવી ગઈ કારણ કે ત્યાં તારી આસક્તિ હતી કઈ આશક્તિ કે હું વધારેમાં વધારે સારી રીતે મારા વિદ્યાર્થીઓને ભણાવી લઉં એમ કહેતી વખતે હું જાગૃત હતો અને હું જાગૃત હતો એટલા માટે બીજાનો વિચાર ના કર્યો સારું કર્મ કર્યું તો પણ ખોટું થઈ ગયું ખોટું કર્યું હતું તો થાત જ થાત એટલા માટે શબ્દ વાપર્યો કે અશક્ત અનાશક્ત ભાવે કર્મ કર સતત કર કાર્ય કર્મ કર અને નિરાશક્ત ભાવે કર્મ કર એની અંદર આસક્તિ સિવાય પોતાની જાતને જોડે સિવાય આ કાર્ય છે આ કરવાનું કર્મ છે મારે કરવાનું છે બસ ધેટ્સ ઓલ મારી સર્વશક્તિઓથી કરવાનું છે ઓકે મારું સર્વ સામર્થ્ય એમાં મૂકીને કરવાનું છે બરોબર છે પણ એની સાથે મારી આસક્તિ નથી લેપાયા સિવાય એની સાથે વળગણ રાખ્યા સિવાય એની અંદર આસક્તિ રાખ્યા સિવાય અનાસક્ત ભાવે કાર્ય કર્મ કરવા યોગ્ય જે કર્મ છે તારે ભાગે આવેલું જે કર્મ છે તે સતતમ નિરંતર હંમેશા કર્યા કર અને જો આ રીતે કર્મ કરીશ કર્મ કરવાના છે પહેલી દ્રષ્ટિએ અયોગ્ય લાગતા કર્મો પણ જો કાર્ય કર્મો છે તારે કરવાના કર્મો છે તો તે તારા જ છે પ્રથમ દ્રષ્ટિએ કદાચ સારા ના લાગતા હોય દાખલા તરીકે અર્જુને કરવાના કામમાં હિંસા હતી પ્રથમ દ્રષ્ટિએ સારા ન લાગતા કાર્યો હોય પણ તારા માટે એ કાર્ય કર્મ છે કરવાના કર્મ છે તેને સોંપાયેલા કર્મ છે સમાજે સોંપેલા કર્મ છે ધર્મે સોંપેલા કર્મ છે સૃષ્ટિ ચક્રના પ્રવર્તનમાં ઉપરના પરમાત્માએ સોંપેલા કર્મ છે તો એ કર્મ નિરંતર કર્યા કરે અનાશક્ત ભાવે કર્યા કરે અનાશક્ત ભાવે એટલે આ સારું ને આ ખોટું ભૂલી જા અર્જુન ન તો ભૂલી ગયો માટે આખી વાત થઈ હતી હું કર્મ મારે શા માટે કરવું જોઈએ એટલે કરનાર પણ હું એનો એની આસક્તિ હતી ને આ કર્મ સારું કે ખોટું છે એની પણ આસક્તિ હતી તો એ આસક્તિમાંથી મુક્ત થઈને મારે આ કરવાનું છે માટે કરવાનું છે અનાસક્ત ભાવે એની અંદર અનાસક્ત રહીને આપણા ભાગે જે કર્મ આવેલું છે તે કર્મ સમાચર સમ્યક આચર સારી રીતે એનું આચરણ કરવાનું પોતાની સર્વ ક્ષમતાઓથી એનું આચરણ કરવાનું
એટલે સમાજ

આચાર્ય શબ્દ છે, આચાર્ય નહીં, સમ્યક આચાર્ય. સારામાં સારી રીતે એનું આચરણ કરવાનું, પોતાની સર્વ ક્ષમતાઓથી પોતાની જાતને બચાવી બચાવીને નહીં. સમ્યક આચરણ જો તમે કરો તો પછી ઉપર કહ્યું તેમ કરવાનું કઈ શેષ રહેતું નથી. અશક્તો વ્યાચરણ કર્મ, આ અનાશક્ત ભાવે સતત કર્મ કરતા રહેવામાં આવે તો પરમાત્મનો તે પુરુષ, તો એ પુરુષ પરમ પદની પ્રાપ્તિને પામે છે. પરમ તત્વને પામવા માટે જંગલમાં જઈને તપશ્ચર્યા કરવાની જરૂર નથી. પરમ પુરુષને પામવા માટે મંદિરોમાં જઈને રોજ રોજ નવા નવા પૂજા વિધિના કાર્યક્રમો કરવાની જરૂર નથી. પરમ પદને પ્રાપ્ત કરવા માટે તમારા ભાગે જે કર્મ નિશ્ચિત કરીને તમને સોંપવામાં આવ્યું છે તે કર્મ તમારે નિરાશક્ત ભાવે કરવાનું છે. આખી ગીતામાં આની આ વાત વારંવાર આવવાની છે, અને વારંવાર આવવાની છે માટે હું એક નહીં એક વાત ફરી ફરી કરું છું એવું આપણને ન લાગવું જોઈએ. જે ગીતામાં લખ્યું છે તે જ હું કહું છું. શું કહે છે? અશક્તો હિ આચરણ કર્મ, અશક્ત હિ, અશક્ત એટલે નિરાશક્ત ભાવે, આસક્તિ રહિત, સંગ વિવર્જિત જે કર્મ, અને કયા કર્મ? કાર્ય કર્મ. જે કાર્ય કર્મો છે, કરવાના કર્મો છે, કરવા યોગ્ય કર્મો છે, સોંપાયેલા કર્મો છે, નિયત કર્મો છે, તે કર્મો અનાસક્ત ભાવે કરે તો એને પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. તો એને પરમાત્માની પ્રાપ્તિ આપમેળે થઈ જાય છે. એના માટે બીજું કઈ કરવાની જરૂર નથી. આ જ મોટા મોટી તપશ્ચર્યા છે. આ તપશ્ચર્યા છે, અઘરું છે. કરવું અને કરતો નથી એવી ભાવના, આ બે કેવી રીતે શક્ય બને? સામાન્ય રીતે શક્ય ના બને. હું કરું છું છતાં હું નથી કરતો, આ જ તપશ્ચર્યા છે. એની સાથેનું પોતાનું વળગણ, પોતાની આસક્તિ, પોતાનો સંબંધ, પોતાનું જોડાણ ન હોય એ રીતે સર્વશક્તિથી સર્વ સામર્થ્યથી કરવું. પાછું જાતને બચાવી બચાવીને નહીં, વ્યાજપૂર્વક નહીં. શ્રમયજ્ઞમાં શ્રમ કરવા ગયા અને પછી બધાને આમ ચલો ચલો ઉત્સાહ આપીએ અને પોતાની જાતને બચાવી રાખીએ અને કહીએ હું તો શ્રમયજ્ઞમાં ગયો હતો, તો ભાઈ અનાશક્ત ભાવે કરતો હતો. ના ના, બધું કર્મ થયા કરે, હું મારી જાતને જોડતો જ નતો. આ અનાશક્ત ભાવ નથી. તો અનાશક્ત ભાવથી એ કર્મનું ફળ શું મળશે? એની સાથેની કોઈ આસક્તિ વિના કર્તવ્ય કર્મ જે છે તે કર્મ જે માણસ નિરંતર આચરણમાં મૂકે છે તે માણસ ચોક્કસપણે પરમેશ્વરને પ્રાપ્ત કરે છે, પરમ પદને પ્રાપ્ત કરે. પરમેશ્વરને પ્રાપ્ત કરે છે એમાં ઈશ્વર જુદો થઈ જાય, પરમ પદ પણ એ પદને પ્રાપ્ત કરવું એટલે પોતે જ પરમાત્મા તત્વમાં વિલીન થઈ જવું. એ પદને પ્રાપ્ત કરે છે કોણ? એ માણસ જે નિરાશક્ત ભાવે સતત એને સોંપવામાં આવેલું કર્મ કર્યા કરે છે, મૂળવ્યાજ ભાવે કર્યા કરે છે, સર્વશક્તિથી કર્યા કરે છે અને એમાં આસક્તિ રાખતો નથી. ઉદાહરણ આપે છે કે આવા કોઈ માણસો દુનિયામાં હોય ખરા? છે. કૃષ્ણ એ વખતે યાદ કરે છે કે છે એવા જનક, વિદેહી જેવા. જનકને માટે શબ્દ વપરાતો હતો વિદેહી. જનક આદયઃ, જનક જેવા અનેક લોકો એવા છે. એકલા જનક નહીં, જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને આવી રીતે અનાશક્ત ભાવે જીવન જીવતા હોય એવા બીજા પણ અનેક સિદ્ધ યોગીઓ છે કે જે આવી રીતે જીવી ગયા હતા. જનક માટે તો બહુ જાણીતો શબ્દ વિદેહ છે. વિદેહ એટલે એવી ઉદાહરણ આપે છે. કેટલાક લોકો બહુ સ્થૂળ ઉદાહરણ

છે, પણ આપણે એ ઉદાહરણને સ્થૂળમાંથી સૂક્ષ્મ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એને ન સુખ ન દુઃખ. એક હાથ ઠંડા પાણીમાં પડ્યો હોય અને બીજો હાથ સગડીમાં પડ્યો હોય ગરમ, તો એને કઈ ફેર જ ના પડે. એ વાત જે કરતો હોય તે જ કરે. પેલા હાથને જે હોય તે હોય, આ હાથ મારા ક્યાં છે? વિદેહ, દેહમાંથી બહાર રહીને વાત કરતો હોય. ગોલક માટે આ શબ્દ વપરાયેલો છે. જનક એટલે આપણે માત્ર સીતાનો પિતા એમ અર્થ કરીને બેસી જવાનું નથી. જનક શબ્દનો અર્થ જ થાય છે જન્મ આપનાર સર્જક. ઈશ્વરના માટે પણ જનક શબ્દ વપરાય. તો એવા અનેકો છે કે જે લોકો પોતપોતાના કર્મ કરતા રહ્યા અને છતાં કર્મ બંધનથી બંધાયા નહીં. આ તો લોક વ્યવહાર છે, કર્મ કર્યું એટલે બંધન આવે. જેટલા કર્મ કર્યા એટલા કર્મ તમને બાંધશે, નહીં બંધાય. ક્યારે નહીં બંધાય? જો અનાસક્ત ભાવે કર્યા હશે તો. એની અંદર આસક્તિ નહીં હોય તો, હોય તો, એની સાથે પોતાનું જોડાણ નહીં હોય તો, પોતે જ કરે છે અને છતાં પોતે કરતો નથી. આવા એક તાટસ્થ્ય ભાવથી જો એ કર્મ કર્યા હશે તો એ તમને બાંધનારા બનશે નહીં. કુટસ્થ ભાવે કરેલા કર્મો, આખા શરીર ઉપર પૂરેપૂરી તેલ માલિશ કરીને પછી પાણીમાં ડૂબો તો પાણી તમને ભીજવશે નહીં. કારણ કે પાણી સાથે તમારો નાતો જ નહીં બંધાય. આ નાતો ન બાંધો, બહુ જોડાણ ન કરવું. એ જે કરે છે તેને તેને પેલા કરેલા કર્મો બંધનરૂપ બનતા નથી, અને બંધનરૂપ બનતા નથી માટે જગત પણ બંધનરૂપ બનતું નથી. એટલે એમને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કર્મણા એવ કર્મ કરતા કરતા સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ. જનક વિગેરે સંસિદ્ધિને, પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા છે. એવું આ બધી વાતો છે અને અશક્ય વાતો છે. હું કોઈ એમ કે ભાઈ આપણે ભગવાન રામ આપણા આદર્શ, ભગવાન રામની પ્રતિમા બનાવો, ભગવાન રામને મંદિરમાં રાખો, ભગવાન રામની આગળ સરસ મજાનો દીવો કરો ઘીનો, એની આગળ સરસ મજાની પ્રસાદી ધરો, એની આરતી ઉતારો, રામ રામ રામ રામ, અમે તો રામના પરમ ભક્ત છીએ. પણ જે વખતે પૂજા ચાલતી હોય એ વખતે કોઈ ગ્રાહકનો ફોન આવ્યો તો છોકરાને એમ કહી દે કે ભાઈ, કહી દે કે પપ્પા ઘરમાં નથી. અને પછી આપણે કહીએ તમે રામની ભક્તિ કરો છો, રામ તો સત્ય પ્રતિષ્ઠિત હતા, સત્ય સિવાય કઈ બોલવાનું જ ના હોય, તો તમે આમ કેમ કર્યું? તો કે રામ તો ભગવાન હતા યાર, આપણે તો માણસ છીએ, આપણે કઈ ભગવાન થોડા થઈ શકીએ? એની સામેનો આ જવાબ છે કે રામ પણ માણસ છે. એને પણ કર્મો કર્યા છે, એ પણ નાના થયા હતા, મોટા થયા, યુદ્ધ કરવાનું શીખ્યા, અસ્ત્ર શસ્ત્રો પ્રાપ્ત કર્યા, લગ્ન કર્યા, બાપની આજ્ઞાએ જંગલમાં ગયા, બધું જ કર્યું. કેવળ પોતાને માટે કઈ નહીં. આવા જનકાદયઃ, જનક જેવા બીજા અનેક એવા લોકો છે કે જે લોકોએ કર્મ કરતા કરતા પણ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. તો જેમની પાસે આવી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવાની શક્યતા છે, ક્ષમતા છે, એમણે આ બધા સાધારણ કામો શા માટે કરવા જોઈએ? ના કરવા જોઈએ? શું કરવા કરે? એમની મનસ્થિતિ, એમની ચિત્તની સ્થિતિ એ પ્રકારે પહોંચી ગઈ છે કે એ કૂટસ્થ છે. કૂટ એટલે શિખર, પર્વતના શિખર ઉપર બેઠેલા અને ચારે બાજુ બધું દેખાતું હોય પણ એને કશું અડતું ના હોય, એને કૂટસ્થ કહેવાય. તો બોલો, કૂટસ્થ તો થઈ ગયા છો તમે ભાઈ.

0: તો પછી શું કરવા કામો કરવા?
1: સાદા સાદા કર્મ કરવા શા માટે? મકર જ ના ચાલે?
0: એ વાતનો જવાબ હવે શરૂ કરે છે કે આપણે અત્યાર સુધી વાત થઈ કે માત્ર પોતાને માટે જીવવું નહીં, માત્ર પોતાને માટે ખાવું નહીં, માત્ર પોતાને માટે કોઈ પણ કર્મ ન કરવા, પણ સમાજને માટે સમષ્ટિને માટે આપણે કર્મ કરવા, આપણા પોતાના માટે કરવા નહીં. એટલે એને યજ્ઞાર્થ કર્મ કયા, અને યજ્ઞાર્થ કર્મ કરતા કરતા માણસ પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. પણ આવો જે સિદ્ધિ પ્રાપ્ત મનુષ્ય છે એને પણ સાદા કામો કરવા, એને પણ સતત કર્મ કરતા રહેવું. શેને માટે? તો આર્ય શ્લોક આગળ એમ કે છે કે એક બીજી દલીલ છે, એક બીજું પણ કારણ છે કે કર્તુમ અર્હસિ, કાર્યો કરવા જોઈએ, તારે આ કર્મ કરવું જોઈએ. શેના માટે? તો કે લોક સંગ્રહને માટે. લોક સંગ્રહ મેવાપી, લોક સંગ્રહ એક એવી વસ્તુ છે કે જેને માટે, જેને જોઈને, જેને સામે જોઈને તારે કર્મ કરવા જોઈએ. આ લોક સંગ્રહ એટલે શું એ આપણે હવે પછીના મણકામાં જોઈશું.
2: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: पक्का पालन पूरी नहीं ओढ़ कितने ट्यून रहे मस्त रहे सामर्थ रहे ओनली ऑन 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन.
1: આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું

0: સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જી ડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: રેડિયો પાલનપુરના આ વારસો શ્રેણીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા એપિસોડમાં આપણે લગ્નમાં ગવાતા મંગલાષ્ટકની વાત કરી હતી અને હવે કંસાર જમાડ્યા પછી જે અખંડ સૌભાગ્યવતી કહેવાની વિધિ હોય છે એની વાત આપણે કરીશું. કે લગ્ન પછી વરકન્યાને હવે સામ સામેથી પાસ પાસે બેસાડવામાં આવે છે. લગ્નની વિધિ પૂરી થયા પછી ગળામાં નાળા ચડીની પહેરાવેલી વરમાળા બંનેને બંધન બાંધવાના પ્રતીક સમાન શોભે છે અને હવે એ બંને અજાણ્યા હૈયા એ હવે કાયમ માટે પતિ પત્ની થઈ ગયા છે, એકબીજાના સ્વજન રૂપ થઈ ગયા છે. એટલે હવે કંસાર જમીને એમણે ગૃહસ્થ ધર્મમાં મધુરતા લાવવાની છે. હવે એ સામાન્ય ઉછાંછળી કન્યા નથી રહી, હવે એ કોઈની ધર્મપત્ની બની છે, સહધર્મચારિણી બની છે, જેને આપણે અખંડ સૌભાગ્યવતી સ્ત્રી કહીએ છીએ. અને હવે એણે હંમેશા અખંડ સૌભાગ્યવતી સ્ત્રીના પ્રતીક રૂપે ગળામાં મંગલસૂત્ર, કપાળમાં ચાંદલો, હાથમાં ચૂડી અને માથામાં સિંદૂર પૂરવાનું રહેશે. આ એના ચારેય એના પ્રતીકો છે અખંડ સૌભાગ્યવતી. હવે જે છે એ ગોર મહારાજ ત્યાં ઉપસ્થિત લોકોમાં આદેશ કરે છે કે વરકન્યા પક્ષની અને કન્યા પક્ષની એમ બંને પક્ષની 5 સ્ત્રીઓ આવશે અને કન્યાના કાનમાં હંમેશા અખંડ સૌભાગ્યવતી રહે, સુખી રહે, સમૃદ્ધ રહે અને દુનિયાની સર્વસ્વ સમૃદ્ધિ એના ચરણોમાં આળોટે એવા આશીર્વાદ આપે છે. અને એ સમયે એક બહુ જ સુંદર પ્રચલિત અને છતાંય કરુણ કહી શકાય એવા પ્રકારનું એક ગાણું આપણે ત્યાં ગવાય છે. અને એ ગાણું એટલું બધું અદ્ભુત છે, એટલું બધું હૃદયસ્પર્શી છે કે ગમે એવો પથ્થર દિલ માણસ પણ એ ગીત સાંભળે તો એના હૃદયને સ્પર્શ્યા વિના, એનું હૃદય ભીનું થયા વિના રહે જ નહીં. તો આવો સાંભળીએ આવું જ એક કરુણ ગીત અખંડ સૌભાગ્ય.

0: મિત્રો, લગ્ન ગીતની અંદર આપણા ધાર્મિક દ્રષ્ટિએ પૂજનીય અને મહાન કહી શકાય એવી બંને સીતા માતા અને પાર્વતી માતા, એ બંનેને એક આદર્શ રૂપે મૂકી આપીને એની સાથે કેવો સરસ મજાનો અનુબંધ સાંભળી આપ્યો છે. સુંદર ગીત, સુંદર શબ્દો, સુંદર ભાવ અને સુંદર સંગીત હૃદયને સ્પર્શ્યા વિના રહે જ નહીં એવા પ્રકારનું આ સુંદર ગાણું અને એવી જ ઉમદા ભાવનાઓ. હવેની જે વિધિ છે એ વરકન્યા બંનેના લગ્ન પૂર્ણ થયા છે. વરઘોડિયા પરણીને ચોરીમાંથી નીચે ઉતર્યા છે. હવે એ પહેલા ગણપતિ અને પછી એમના વડીલોના આશીર્વાદ લેશે અને જેમ જેમ કન્યા વળાવવાનો સમય આવે છે તેમ કન્યા પક્ષ માટે આ લગ્નનો પ્રસંગ જેટલો અરખનો છે એટલો કરુણ પણ બને છે. પહેલાના સમયમાં જાન એ ગાડામાં આવતી હતી, ઊંટ ગાડામાં આવતી હતી, એટલે ત્યારે દીકરીની માતા એક પતરાનો સરસ દીવો કરી અને વર પક્ષની એની જે કન્યાની સાસુ છે એના હાથમાં દીવો સોંપતી હતી, જેને આપણે રામણ દીવડો કહીએ છીએ. એ રામણ દીવડો એની પાછળની એની ભાવના પણ બહુ ઉમદા છે. એની પાછળ એમ કહેવાય છે કે કન્યાની માં પોતાના ઘરનું અજવાળું હવે બીજાના ઘરને સોંપે છે અને પોતાના ઘરનું અજવાળું હવે ધીમે ધીમે અસ્ત થશે એ ભાવે અનુભવે છે અને એને જાણે શિખામણ આપતી હોય એમ કહે છે કે હે દીકરી, તે તારી સેવા શુશ્રુષા અને સદગણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે એમ જ તું અમે આપેલા આ ઉમદા સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળે છે અને એ રામણ દીવો આપવાની વિધિ આપણે એને ગણીએ છીએ. પછીનું જે ગાણું છે એ આપણે આવતા એપિસોડમાં સાંભળીશું અને એ ગાણું એ ફટાણું છે.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હાય હાય નમસ્કાર, ધિસ ઇઝ આરજે અંજલીને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. આજે તમને એક સરસ મજાનો લેખ વાંચીને સંભળાવું. લખ્યો છે જય વસાવડાજીએ અને નામ છે વિલ પાવર અને ઝીલ પાવર. ડગલું ભર્યું તે ના હટવું તો ના હટવું. બ્લેક અમેરિકન પોએટ માયા એન્જેલોનું એક અગત્યનું ક્વોટ છે, દુનિયામાં જેટલા ઉત્તમ ગુણો છે એ બધામાં સર્વોત્તમ ગુણ છે હિંમત, કારણ કે એના વિના બાકીના કોઈ ગુણો ખીલતા નથી. હિંમત યુદ્ધ કે મારામારીમાં જોઈએ એવું નથી, કરેજ ટુ વોક ઓન પાથ અનનોન, હિંમતનું મોટું તપસ્વી સ્વરૂપ છે. જે કંઈ આપણા માટે અજાણ્યું છે, નવું છે, એનું ખેડાણ કરવા માટે આપણે હિંમત જોઈએ. વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, વાળી જવાહરલાલ નહેરુને પ્રિય પંક્તિઓના કવિ રોબર્ટ ફોર્ડ્સની એટલી જાણીતી કવિતા રોડ લેસ ટ્રાવેલ્સ છે, જેમાં કવિને જંગલમાં બે માર્ગ દેખાય છે. એક જાણીતો છે, અવર જવરને લીધે ઘાસ વિનાનો ચોખ્ખો વિઝિબલ નકશાવાળો છે. બીજો ગુમનામ છે, જાડી ઝાંખરાવાળો જટ સ્પષ્ટ ન દેખાય એવો છે. એમાં થોડો ડર, થોડી અનિશ્ચિતતા છે, પણ નવીનતાનો, પડકારનું, સાહસનું રોમાંચ પણ છે. અને કવિ વણ ખેડેલી ભૂમ પર યૌવન માંડે આંખના ન્યાય ઘટમાં ઘોડા થન ગનાવતા આતમની પાંખ વિંજતા એ રસ્તો પસંદ કરે છે. ક્રાંતિની આ નિયતિ છે, સ્થાપિત હિતોના જૈસે થે સામે મક્કમ રહીને અવાજ ઉઠાવવો એ પણ એક સંગ્રામ છે. વર્ષોથી એક ડ્રીમ ડેસ્ટિનેશન હતું પેરુ, દક્ષિણ અમેરિકાનો એ દેશ જ્યાં અવનવી સભ્યતાઓ વચ્ચે એક સંસ્કૃતિ વિકસી હતી, જે આક્રમણખોર સ્પેનિયાર્ડોને નષ્ટ કરી દીધી એ હતી ઇન્કા મય મેક્સિકો અને અઝટેક એમ ઇન્કા પણ કુશળ એન્જિયર્સ ગણાતા, ગણિત ખગોળશાસ્ત્રના જ્ઞાતા. સોના ચાંદીની એમને ખોટ નહોતી અને એટલે મહત્વ પણ નહોતું. આ ભવ્ય અને સમૃદ્ધ સંસ્કૃતિના સૌથી પરાક્રમી રાજા

0: આજ એક ઉદયના શાસનમાં દુર્ગમ એક પહાડ પર અનોખી નગરી ચણવાની શરૂઆત થઈ હતી. 14મા રાજાના પરાજય અને મૃત્યુ બાદ રાતોરાત અધૂરા બનેલા એ નગરને છોડીને ઇન્કા સંસ્કૃતિના રહેવાસીઓ ગાયબ થઈ ગયેલા. પશ્ચિમી આક્રમણમાં નષ્ટ સંસ્કૃતિમાં એ પહાડી દુર્ગ જેવા નગરનું સાચું નામ પણ ખોવાઈ ગયું. પણ એ માચુ પીછુ નામના પવિત્ર એવા વિરાટ પર્વતની ગોદમાં હોય જ્યારે 20મી સદીના આરંભે ઉગી નીકળેલા જંગલ નીચેથી એના દર્શન થયા અમેરિકન પુરાતત્વશાસ્ત્રી દ્વારા, ત્યારે એનું નામ માચુ પીછુ પડી ગયું. આ વાતને આપણે ચાલુ રાખીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જેમ મેં તમને કીધું કે એક નગર જે અડધું હતું ત્યારે આખું નગર ખાલી થઈ ગયું અને વર્ષો જતાં ત્યાં જંગલ ઉગી નીકળ્યું અને વર્ષો બાદ એક પુરાતત્વશાસ્ત્રીએ તે જગ્યા શોધી અને એનું નામ પડ્યું માચુ પીચુ. પણ આ બધી વાતો રસપ્રદ અને લાંબી છે એટલે અલાયદા લેખનો વિષય બને એમ છે. વાત આજની કે છેડવાની કે વર્ષોથી રહસ્યમય આધ્યાત્મિક ક્ષેત્ર તરીકે પણ જાણીતા અને એમેઝોનના જંગલોમાં પ્રવેશવાની ચોકી પણ ગણાતા તથા એક પ્રકારની વિદ્યાપીઠ મનાતા માચુ પીચુ જોવાની ઘડી અંતે આયખાના 5મા દાયકે સાર્થક થઈ. આ વર્ષે જ મેક્સિકોમાં ચેચેન ઇત્ઝાના માયની પિરામિડના દર્શન બાદ પેરુ જવાનું થયું. પેરુની સફરનો મૂળ હેતુ માચુ પીચુનો દર્શન હતો. પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આરક્ષિત માચુ પીછું પહોંચવાનું અઘરું એટલું થયું કે ત્યાં વધુ ભીડ ના થાય તે માટે મર્યાદિત મુસાફરોને જ પ્રવેશ છે. પહાડ પરનું સ્થળ હોય એની તળેટીના ગામે પહોંચવા ટ્રેન ને પછી ઉપર સુધી જવા બસ હોય છે. એમ જ ત્યાં ધસી જવું શક્ય નથી. નેશનલ જિયોગ્રાફિક્સે ફેમસ કરી દીધા બાદ પબ્લિકનો જબ્બર ઘસારો હોય ત્યાં એટલે બુકિંગ પણ મળતું નહોતું. અંતે સ્થાનિક ટ્રાવેલ એજન્સી ગોટ

0: પાવેલની વિવિયાનાએ અથાગ પ્રયત્નો બાદ એક આશા જગાડી. અમેરિકાથી દક્ષિણ અમેરિકા જવાની નિયત તારીખોમાં માચુ પીચુનો મેળ પડી જાય એમ હતું. પણ બધા ટુરિસ્ટ સીધી રીતે જાય એમ નહીં. ટેડી મેડી તરકીબે ત્યાં જતી ઇન્કા ટ્રેલ પર હાઇકિંગ કરીને. એમાં એક જગ્યા ખાલી હતી. મોંઘી પડતી હતી એ મુસાફરી, પણ ફાયદો એ હતો કે ભૂમિયા વિના ભમવાની ડુંગરાની ઉમાશંકરની પંક્તિઓથી ઉલટું આમાં એક વ્યક્તિ માટે એક સ્પેશિયલ ભૂમિયો યાને ગાઈડ મળ્યો હતો. અલબત્ત એક સ્થાનિક ભૂમિયાનું કામ ફક્ત માર્ગ બતાવવાનું જ, બીજો કોઈ સથવારો આપી શકે નહીં. વાતો કરવામાં ભાષાની મર્યાદા ને કુલીની જેમ સામાન ઉચકીને મદદ કરવાનું એનું કાર્યક્ષેત્ર નહીં. પેરુ જ નહીં, દક્ષિણ અમેરિકા ખંડમાં જ પહેલી વાર પણ પગ મૂકવાનો થયો હતો. ત્યાં હાઈ અલ્ટિટ્યૂડ પર આવેલા જમીનથી 12,000 ફીટ પરના કુશકો ગામે જવાનું, પછી કાર ટ્રેનની મુસાફરીથી ઓર નીચે ઉતરવાનું, ને પછી ત્યાંથી ઇન્કા લોકોએ જ બનાવેલી વોકિંગ ટ્રેલ પર ચાલીને માચુ પીચુના દર્શન સુધી જવાનું, ફરીથી નીચે ઉતરવાનું ને ફરી અંદરથી નગર જેવા બીજા રસ્તે ઉપર ચડવાનું. મૂળ તો 7 રસ્તા છે, પણ ઇન્કા લોકોની બનાવેલી ઇન્કા ટ્રેલ સૌથી વધુ પ્રસિદ્ધ છે, જે 4 દિવસ લે. જ્યાં તંબુ તાણી જંગલમાં સૂઈ જવાનું, ફરી પહાડ ચડવાનું, 1200-1300 વર્ષ પહેલાં બનેલી દુર્ગમ કેડીઓ અને સ્ટીફ કહેવાય એવા સીધા ચઢાણવાળા આકરા ઊંચા નીચા પગથિયા ચડતા જવાના. આપણે વાત કરી રહ્યા છીએ જય વસાવડાજીએ લખેલ એક કોલમ. નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર, તો ક્યાંય જતા નહીં.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: રળિયામણો નજારો કાચની બારી અને છતમાંથી બતાવતી રૂપકડી વિસ્ટાડોમ ટ્રેનમાં બેઠો ત્યારે તો ખ્યાલ ગુલાબી કે કેવળ માચું પીછું જ નહીં, સનગેટ જેવી ઇન્કા લોકોએ બનાવેલી ચારેક હેરિટેજ સાઇટના દર્શન કરતાં કરતાં એ જંગલો, પહાડો, કુદરતી સૌંદર્યને એકાંતમાં માણતા ચાલતા જઈશું. ટ્રેલ એટલે કેડી માર્ગ. અમેરિકામાં આમ ફરેલો પણ નોર્થ કરતાં સાવ જુદું પડે. યુએસએમાં પૂરતું ગાઈડન્સ હોય, તમારી મેડિકલ તપાસ થાય, મુશ્કેલી પડે તો સહાય કરતા રેન્જર્સને અડધે રસ્તે પણ કશી આફત આવે તો ઉચકી લેવા ટ્રેન્ડ સ્ટાફ સાથેના હેલિકોપ્ટર્સ હોય. પેરુમાં એવું કશું નહીં, ખુદના ખભે જ જવાબદારી લઈ નીકળવાનું. તમે બખ્તર ને તમે જ તલવાર, જાજા લોકો પણ દેખાય નહીં. ટ્રેલ સમજી હોંશે હોંશે હા પાડી દીધી. એ તો પ્રોફેશનલ માઉન્ટેન ટ્રેકર્સ કરી શકે. એવી કઠિન કસોટીકારક હાઇક નીકળી જ્યાં ચાલવાનું ઘણું ઓછું ને એકધારું ચડવાનું ઘણું વધારે. હરખનો વરખ તો એમાં ચડવા લાગેલી હાફ અને પરસેવામાં વરખની જેમ ઉતરી ગયો. રૂપાળી અને દરેક સુંદર બાબતોની માફક જોખમી એની એન્ડીસ પર્વતવાળાના વરસાદી લીલોતરથી મઢાઈ ગયેલા પહાડ વચ્ચે ઠંડીને બદલે ગરમી હતી. અને આપણો બોજ આપણે જ ઉંચકવાનો હોય એમાં લીધેલા જેકેટથી લઈ વહેલી સવારે ઉઠીને શરૂ કર્યું હોય કે એ વખતે પેક કરાવેલું લંચ પણ ઉંચકવાનું. મેકઅપને બદલે હેન્ડબેગ એટલે એક ખભે સતત એનો ભાર શૂઝ સ્કેચર્સના આ માટેના ખાસ નિયોગથી લીધેલા મજબૂત હતા. અને ભાડે વોકિંગ સ્ટિક મૂળ ઇન્કા જીન્સ ધરાવતા ગાઈડ વૃદ્ધિ એ લઈ રાખી હતી, પણ માર્ગદર્શક તો નામ મુજબ માર્ગના દર્શન કરાવી શકે. મંજિલ સુધી પહોંચવા માટે ચાલવું ને ચડવું તો જાતે જ પડે ને. ઇન્કા સાઇડ્સના ખંડેરો આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે એ સમય પહાડમાંથી સીધું પાણી ત્યાં આવે એવી વ્યવસ્થા એમને ગોઠવી હતી. આવી કુદરતી સૌંદર્યની જગ્યાએ કચરો કરાય નહીં. વેફર બિસ્કિટ ચોકલેટના પડીકા ના શોભે એ તો પરમ હિતકારી સત્ય, પણ ક્યાં ગાર્બેજ કલેક્શનના ડસ્ટબિન ન હોય તો પાણીની બોટલો ઉપરાંત વધારાના કચરાનું વજન પણ ચાલવા ચડવામાં ઉચકવાનું આવે. આમે પણ ઘેરાવો વધુ, દળ વધુ, એમ ગુરુત્વાકર્ષણ વધુ એવું ન્યૂટને કહ્યું છે. એટલે ભારે ખમ કાયાને વજન પણ વધુ વર્તાય. રોજિંદી ચાલવાની પ્રેક્ટિસ ખરી, પણ આ તો આપણા ગિરનારને બચોળ્યું કેવડાવે એટલા પગથિયા. વળી 9000 ફીટની હાઈ એલ્ટિટ્યૂડ એટલે આમે ઓક્સિજન ઓછો મળે, માટે શ્વાસ તો ધમણની જેમ ચાલે ને ક્યારેક બેલેન્સ ગુમાવી દેતી ડિઝીનેસ વર્તાતા લથડ્યું પણ ખવાઈ જાય. ઘણો ખરો રસ્તો તો એક બાજુ ધારની ખીણ ધરાવતો સાંકડો, નીચે પડ્યા તો પથ્થરોની ઊંડી ખીણમાં ટીંચાઈને સીધા ઉપર. ના કોઈ ફેન્સિંગ, ના કોઈ સાઈન, ના કોઈ ઘોડા ખચ્ચર. આપણે સાંભળી રહ્યા છીએ જય વસાવડાએ લખેલી સરસ મજાની કોલમ ને એમનો સફર, અને એમના સફર દરમિયાન થયેલા રોમાંચકારક એક્સપિરિયન્સ. તો ક્યાંય જતા નહીં, નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળું છું રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પહાડો ચડવા માટે ના કોઈ ફેન્સિંગ, ના કોઈ સાઇન અને ના કોઈ ઘોડા ખચ્ચર. હા, નજારો નયન રમ્ય, આંખોમાં સમાય નહીં એવું અફાટ સૌંદર્ય. વરસાદ વિનાનું, વાદળ વિનાનું સ્વચ્છ પ્રકાશિત આસમાન, પંખીઓના ટહુકા, નીરવ શાંતિમાં ફૂંકાતા પવન અને પાંદડાનો સરસરાટ, એક અલગ જ આહલાદક વાઇબ્રેશનની કલેજે ટાઢા કાપતી અનુભૂતિ થાય. મારગડે ગેલ કરતા ઝાડાઓને ખીલેલા ગુલાબી ઓર્કિડ્સમાં રસ ચૂસવા માંગતા હમિંગ બર્ડ જોઈને પણ કોઈ પ્રેક્ટિસ વિના જેમ જેમ ચડવાનું વધતું ગયું એમ તરત કલેજા મૂકવા ગયા વાળી અનુભૂતિ શરૂ થઈ. થોડી થોડી વારે આરામ કરો તો સમય ચૂકાઈને અજવાળામાં ઉતરી જવાનું હતું, છતાં પણ રોકાવ એટલે ગરમજોશીમાં આવેલા સ્નાયુઓ ઠંડા ગાઢ થતાં મણમણની શિલાઓ બાંધી હોય એવા ગોટલા ચડવા લાગે. શ્વાસ લેવા માટે નાક પૂરતું ન હોય એમ મોં ખોલવું પડે. પાણી ફટાફટ પીવાતું ગયું એમ ખૂટી પણ ગયું. બમણા જોરથી કામ કરતા હૃદયને ફેફસાને લીધે તેજ ધબકારામાં તરસ ઉમેરાઈ. ગળે કાંટા ઉગી નીકળ્યા હોય એવું લાગે. કેન્ડીની પણ કોઈ મદદ ન મળે. ગાઈડે તો વોટર બોટલને બદલે સીધી એના મોઢામાં ભૂંગાળી આવે એવી મશક બાંધેલી હતી. ની કેપ વિના ઘૂંટણ કડે દાટી બોલાવે અને જાલીમ તરસ ગળા ચીપ દેતી હોય એવું લાગે. મેં હેલ્પ યુના યુએસ કલ્ચરનો અનુભવ કરાવતા એક અમેરિકન યુગલે વાટમાં મળી આ સ્થિતિ જોઈને એમના સ્ટોકમાંથી પાણીની બોટલ ભરી આપી. એક આફત ટળી પણ એનર્જીનું છેલ્લું ટીપું એ નીચે વાઈ ગયું હતું. રસ્તો પગથિયા તો ખૂટતા નહોતા અને પાછા ફરવાની પણ શક્યતા નહોતી. ક્યાંક તો એવું થતું હતું કંઈથી જ લાંબાથી પથારાનું ઉસીકું બનાવી ઘાસમાં સૂઈ જઈએ, જે થવાનું હોય થાય, ભલે ને રાતના રીંછ આવે. પણ તરત અંતરનો સાથ સંભળાયો કે હજુ માચું પીછું પહોંચવાનું છે, મંઝિલ દૂર હૈ મગર જાના જરૂર હૈ. કોઈ રેકોર્ડ બનાવવાનો નહોતો, કોઈ એવોર્ડ પણ મળવાનો નહોતો, પણ એક વર્ષો જૂના સપનાના સાક્ષાત્કારનો ઉમંગ તરંગ હતો. શરીર જવાબ દઈ ગયું હતું, સાંધા તૂટવા લાગેલા, છાતી થાકવા લાગેલી, પણ જીગર જેમ તેમ કરી ખટ્ટું હતું. મોટિવેશનની વાતો બીજાને કરવા માટે નથી હોતી, ખુદને પણ પ્રેરિત સાબિત કરવા માટે હોય છે. ગમતા ગીતો સાંભળવા જેટલા હોંશ રહ્યા નહોતા, પણ મનમાં પડકાર ઝીલી પરાક્રમ બતાવવાનો સંકલ્પ દ્રઢ હતો. સ્વર્ગસ્થ માતા પિતાનું સ્મરણ આદિવાસીઓ પૂર્વજોનું કરે એમ થયા કરતું હતું. આ બધાથી અલિપ્ત નિસર્ગ શુદ્ધ શાંતિથી સાક્ષીભાવે મથામણ નિરખે છે એવો અહેસાસ થયો. વાત હજુ બાકી છે, ક્યાં જતા નહીં, જોડાયેલા.

0: સરસ મજાની આ કોલમ જેમાં માચુ પીછુનું સફર છે અને લખી છે જય વસાવડાજીએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એટલે તો મંકી સ્ટેપ પણ આવ્યા. શક્તિ ખાલી ખમ તળિયે પહોંચી ત્યારે થ્રિલર ફિલ્મમાં કિલ ફ્રેંગર બતાવે એવા પથ્થરમાં હાથ ભરાવી નીચે પગ ભરાવી સંતુલન જાળવવા ચડવાનું, આવી સીધી દિવાલ જેવું ચઢાણ, કોઈ સેફ્ટીની વ્યવસ્થા છોડો, પડો તો મદદ કરનાર પણ ના જડે, તમે જ નીચે પટકાઈ છુંદાઈ ખોવાઈ જાઓ કે ના જડો. પણ સફળતાપૂર્વક એ ચેલેન્જ પણ હૈયે હામ રાખી ઊંચકી. અંતે શાંતિ અને સંતોષથી આગળ આનંદની અનુભવતી જેવા અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા. પહાડ પરની સેક્રેટ સાઇટ માચુ પીચુના થાક પછીનો વિસામો અસલી આરામ આપે ને કષ્ટ પછીની કમાલ દિલને તાલ આપે. જોકે અહીં તો એ આનંદના ઉડકાર પછી પણ ઉતરવાની જદ્દોજહદ હતી. પહેલાં ગુરુત્વાકર્ષણની સામે ઓછા ઓક્સિજનને ચડવાનું કષ્ટ હતું, તો હવે ગુરુત્વાકર્ષણ ખેંચે ત્યારે લપસણા અનિવન યાને અનિયમિત રીતે ઊંચા નીચા પથ્થરો પરની ઉતરવાની કઠણાઈ હતી. પણ અંતે કસોટી પૂરી થઈ અને કાયમ માટે ગરદન તટ્ટાર ને સીના ફોલાદી ફુલાવીને જણાવવાની દાસ્તાન રચાઈ ગઈ. વિલ પાવર યાને મહાન મનોબળ, ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિ.

0: જાણીતી વાત છે, પણ એની સાથે સફળતાની સિદ્ધિ અને પરિશ્રમની પ્રસિદ્ધિ માટે વધુ એક બાબત જોઈએ. એ અનુભવે સમજાયું છે, એટલે દુનિયાની કોઈ મોટિવેશનલ કિતાબમાં જડશે નહીં. કોતરી રાખો, કાળજા પર આ નવો શબ્દ, ઝીલ પાવર. ઝીલ એટલે અંગ્રેજીમાં ઉત્સાહ. ઉમંગ એ થનગનાટ અને તરવરાટ જે તમને ચીર યુવા રાખે, જીવતા રાખે. ઝીલ છે તો જિંદગાનીની ઝીલમિલ છે. ઉત્સાહ જ ઉદાસીનો એન્ટીડોટ છે. જેને જીવતર કહીએ છીએ એ તો પ્લેઝરની તલાશ છે યારો. બધા પોતપોતાના સુકૂન માટે પોતપોતાનો જલસો શોધે છે, કોઈ માળા ફેરવવામાં, કોઈ માલ ગણવામાં. સાયન્સ કહે છે કે લવ હોય તો એ સક્સેસ, રમત હોય કે ગમત. જે એક કિક લાગે છે અંદર એ ડોપામાઇનની હોય છે. બ્રેઇનના રિવોર્ડ સિસ્ટમમાં ડોપામાઇનના ફુવારા ફૂટે ત્યારે આપણને મોજના તોરા આવે છે. આપણે વાત કરી રહ્યા છીએ સરસ મજાની કોલમ માચુ પીછુનો એ સફર જે જય વસાવડા જે કર્યો અને એમને એમની આ કોલમમાં આલેખ્યો છે, જે હું તમારી સામે વાંચી રહી છું. હજુ એન્ડિંગ બાકી છે એટલે ક્યાંય જતા નહીં. નાનકડા બ્રેક બાદ ફરીથી મળીએ ઓન્લી ઓન રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ લવ એન્ડ જોય હોર્મોન ડોપામાઇન ખૂટે તો માણસ યાદશક્તિ ગુમાવી દે. અલ્ઝાઇમર કે પાર્કિન્સનો બુઢાપો એનામાં આવે જ્યાં જીવન એક સેડ માસ્ક થતું જાય. પણ સતત ઉંમરની પરવા વિના ઉત્સાહ ટકાવી રાખો, લોકોના અભિપ્રાયોને બાજુમાં મૂકીને ચિરંજીવી એન્થુઝિયાઝમનું ઝરણું વહેતું રાખો, તો ઘણીવાર શરીર અને મન બંને થાકે ત્યારે વિસ્મય ભર્યા નેત્રે નવું નિરખવા, ચાખવા, માણવા, સાંભળવા, સમજવા, સ્પર્શવા જે ફોર્સ ભીતર ધસમસે છે, જે સૌંદર્ય માટે ફના થવાની દીવાનગી ભરી કશિશ અનુભવે છે, એ છે વિલ પાવર, જે તમને ઘડા થતાં રોકતું એન્ટી એજિંગ એલિમેન્ટ છે, જે સાહસ માટે ભીતરથી ધક્કો મારે છે, જે ચેલેન્જમાં ચાર જુએ છે. વિલ ઓછી થશે પણ ઝીલ જાળવી રાખશો તો જીવવામાં સ્વાદ આવશે. આપણે જેને પરમાત્મા કહ્યો છે એ રસ આવશે. ડોપામાઇન ડિલાઇટ વર્ષ વધશે એમ ઘટશે નહીં. બી બ્રેવ, બી બોલ્ડ, બી બ્યુટિફુલ. લવ બ્રેવ બોલ્ડ બ્યુટિફુલ. ફાઇટ ટાઇટ ફોર ધ બ્રાઇટ લાઇટ. જ્યાં બધું જવાબ દઈ દે અને સઘળું તૂટી પડે એમ લાગે, એવા કાળા ડિબાંગ અંધકારમાં હતાશ થઈ ફસકી પડો ત્યારે ઉત્સાહને પોકારો, એ નવી તાકાત આપશે. ઝીલ પાવર તમને આગળ ચાલવાની પ્રેરણા અને નવજીવન આપશે. ફિનિક્સની જેમ રાખમાંથી પાંખ ફફડશે. ડોન્ટ લૂઝ જેસ્ટ ફોર ક્વેસ્ટ. ભલે બાલિશ લાગે એવી બાબતો કરો, પણ જે કરો એ પૂરા ઉત્સાહથી કરો. ફક્ત ફોટા નહીં, એન્થુઝિયાઝમ પણ શેર કરો. એ એક્સપ્લોર કરશે જગત તમારા માટે. વિટામિન ઈની ઇલેક્ટ્રિસિટી એન્થુઝિયાઝમનો ઝીલ પાવર છે. મોત તો નિશ્ચિત છે, પણ મોજ ઘટવી ન જોઈએ. સફળતા એટલે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફની એવી યાત્રા જેમાં ઉત્સાહ ઘટે નહીં. આ વાક્ય વિન્સેન્ટ ચર્ચિલનું, પરંતુ આજની આ કોલમમાં તદ્દન સાર્થક બેસે એવું. તમને મળું હું નાનકડા બ્રેક બાદ. હું આરજે અંજલિ, રેડિયો પાલનપુર, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હેલો ભાઈ, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. ને આજે આપણે સરસ મજાની એક કોલમ વાંચી લખી હતી જય વસાવડાજીએ. એવું લાગે છે કે એમને એમનો સફર જે માચુ પીછુ સુધીનો હતો એ સરસ મજાનો આ લખ્યો. અંતે વાત એ કરી કે ઉત્સાહ જીવનમાંથી ઘટવો ના જોઈએ, એ ગાયબ ના થઈ જવો જોઈએ. ઉંમર ભલે વધે પરંતુ ઉત્સાહ ટક્યો રહેવો જોઈએ. કંઈક નવું શોધતા જવું જોઈએ, કંઈક નવું શીખતા રહેવું જોઈએ, તો ઉત્સાહ હંમેશા રહેશે. વિટામિન ઈની ઇલેક્ટ્રિસિટી એ એન્થુઝિયાઝમનો ઝીલ પાવર છે, એટલે એ વિટામિન ઈ હંમેશા જાળવી રાખો. એ એન્થુઝિયાઝમ તમારા જીવનમાં હંમેશા રાખવું, એટલે ઉત્સાહ બન્યો રહેશે. આજની આ કોલમ તમને કેવી લાગી, આજની આ વાત તમને કેવી લાગી જરૂરથી જણાવજો. નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંયા જ મળીશ. તમે અમને જ્યાં છો ત્યાંથી સાંભળી શકો છો, કેમ કે અમે રેડિયો ગાર્ડન પર પણ છીએ અને સાથે મારી રેડિયો પાલનપુરની એપ્લિકેશન પણ છે. સો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અમને સાંભળતા રહો. સાથે અમે સોશિયલ મીડિયા પર પણ છીએ, એટલે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર પર અમને ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ ટાઈમ હું તમને ફરીથી મળીશ એક નવી વાત સાથે, એક નવી સફર સાથે. હું છું આરજે અંજલિ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

જાણતા રહ્યા ન દેખવા ન દાચવા. અરે કાળુ સરખાને અદેખ્યા આવવા લાગી હતી. રણછોડભાઈને શંકરદા તો છૂટ્યા દુઃખમાંથી અને ભૂખમાંથી. અરે આ અમરિયા થઈ ગયા ને રહ્યા આપણે, કોણ જાણે ક્યાં લગી કરમમાં આ ભૂખે ટળવળવાનું રહેશે. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને

ત્યાંથી બી નહીં માંગું શેઠ એ કરીને આણેલા બે મણ કોદરાય, જેમાં અડધો તો કચરો અને તે પાછા મેણા ધોઈ ધોઈને દામ નીકળી જાય એવા. પણ એ રાજુ, કાકુજી, સાસુ, સાસુના ત્રણ છોકરા, ભલી ને પોતે, આમ આઠ માણસનો દિવસ કેમ ન ચાલે? અલબત્ત એક તરફ અનાજ ઘટ્યું હતું અને બીજી બાજુ સાસુ મુવા અને કાકુજીએ નાનકડી ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા. કાળો એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી થયો. આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. વગર કામમાં એક ભલી જ હતી, પણ પોતાના એ વિચાર બદલ એ પોતાને ટોકવા લાગ્યો. બીજાને મારવા બેઠો છે તો યાદ રાખ, તું પણ મરવાનો છે. એક વખત હતો, કદાચ આ છપનિયાને જોઈને પેલી કહેવત પડી હશે, દુકાળમાં અધિક માસ. અષાઢના આભલા ચુક્કા ચટ, ઢોર ઢાંખર ને માનવી વિનાના એ પાદરપટ પેલા ખેતરો જોઈ લો ને, દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાઓનું નામ નિશાન ન હતું. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાએ કરતા અષાઢીયાનો તાપ એ વધારે લાગતો.

કરવા લાગ્યો. હવે જીવતા રહેવું હોય તો એક જ ઉપાય છે, લૂંટફાટ. અરે પણ એકલે હાથે કેમનું કરવું? પગો કોદર વગેરે હતવીર્યો બની ગયા છે. અને બીજા કોઈના વાત કરે ને અને ન કરે નારાયણ જોઈ વાત ફોડી દેતો તો પેલો ટૂટો છાતી માસતો. પણ આ તરફ ડેગડિયાના મહારાજને વિચારમાં પડી ગયો. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હા ના કરતા ગયા ને ઓછા વધતું ધીરતા ગયા. તો કંઈક વળી સલાહ આપી, આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન હાલે છે, માટે જાઓ જો જીવવું હોય તે. કોણ અંગ્રેજ ને ક્યાં રેલ, આ માનવીઓમાં ભાગ્ય જ કોઈ એવું હશે જે ડેગડીએથી કદી પાર વધ્યું હશે. પછી એમને તો અમદાવાદ ને વડોદરા એ બધા દુનિયા પારના મલક હતા. છતાંય ઘણું ખરું લોક ચાલી નીકળ્યું, ડેગડીયામાંથી નહીં આસપાસના ગામોમાંથી. એમાંના કેટલાક ટકા રેલ સુધી પહોંચ્યા ને કેટલાક ટકા તો વાટમાં જ સલેપાટ થઈને પડ્યા. ને એ તો રામ જાણે કે ના ના, રામ સિવાય બીજું કોઈ જાણતું જ નથી. કોણ ક્યાં ગયું, ક્યાં ફરે છે એનો કોઈ હિસાબ જ ન હતો, ન હતી એની ચર્ચા. અરે ખુદ પતિને પત્નીની દરકાર ન હતો. આ બાજુ ડેગડીયાના માનવી અરે ધરાઈને ખાતા હતા એવા મહારાજોએ મરવા પડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાં આવી પહોંચેલા ડેગડીયાના વતની સુંદરજી શેઠે કહ્યું હોય આ ભૂખ્યા ખેડૂતોને નિશાસો પડ્યો. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

તો કોઈ કોઈ વૈષ્ણવે તુલસીદાસનો પેલો દુહો ટાંકી સુંદરજી શેઠના શબ્દમાં પૂર્તિ કરી. સાચી વાત છે, તુલસીદાસ કહી ગયા છે, તુલસી હાય ગરીબ કી કબો ન ખાલી જાય, મોએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. અરે ગમે તેમ, પણ ડેગડિયાના મહારાજને સુંદરજીની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, અને આવશે તો આના માનવી જ એકનો અનેક ગણો પકવી આપવાના છે. આપણે કંઈ હાળ હાંકવા ઓછા છીએ? ને ડેગડિયાના મહારાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. જોકે શરૂ શરૂમાં ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે ને દિવસે એ સંખ્યા વધતી ગઈ. ભૂખે ટેકને ઠોકરે ચડાવી કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા કે આ કોઠારમાં આપણા ધાન છે. તે આપણા જ છે ને, તો પછી મહાજન આલે છે ને લેવું છે, એમાં શરમ શાની? ગણે એને તો ખરીદ ને, અને આપણે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાનને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની? લો હેડો હેડો, બધું એવું ગણ્યા વગર ઉઠો, નકર હું એ નથી જવાની. જવું તો એને તમારા સોગંદ છે, આ બે છોકરાઓ ભલે ભેગા મરી જતા. લોચો વળી ને પેલા કાળુને ઉઠે છૂટકો ન હતો. એક શરત હતી, હું તારી સાથે આવું, બાકી હાથ તો નથી જ ધરવાનો. ન ધરતા, તમારે વતી હું ધરીશ, પછી તો ખરું ને? અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળેલા પેલા જડબામાં

હાડકા ઉપર હાસ્ય એવું ફરી ગયું, બોલો આ દોઢ પાસેર ખીચડી જીવાડશે તું એમ માને છે? અરે બશેર આલે ને તોય મારું પેટ નથી ભરાવાનું. આગળ થતા ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે, આ પ્રલય થવા બેઠો છે અને નથી આપણા જીવવાના કે આપણને જીવવામાં મજાય નથી, ત્યારે તું શું કામ આ મળતી ઘડીએ કળબીના છોકરા પાસે હાથ ધરાવે છે? ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી આવવાનો. ની થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતારને આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા, બ્રાહ્મણે હતા, વાણિયા હતા, અરે બધા જ હતા. અને બધામાં છાજો ભાગતો હતો ખેડૂત. કાળુના પગ જાણે જડાઈ ગયા. ભગવાનને તો જીવ તો રાખવો હશે ને, તો મોખાના છોડા જ. પણ મારી વાત તો સાંભળો, મારી સાથે તો ચાલો, મને તમારે ભૂખે મારવી છે, તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી. મારે વાદે તમે શું કામ મરો? હેડ અને પગ ઉપાડે પાસે જતા ચારે બાજુ નજર ફેરવી. કાળુ, જ્યારે ભીખ માંગવાથી સખત નફરત છે, એ આજે પોતાના સિદ્ધાંતોને દૂર કરીને રાજુ માટે થઈને એ ધ્યાન લેવા ઉપડે છે. જાણીશું આગળ શું થાય છે. તમે સાંભળતા રહો રેડિયો પાલકુ 90.4 FM. મળું છું આ મસ્ત મજાના ગીત.

વાપસી જતા ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઉટલાવાળી મંદિરની પરસાણમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડાં અને સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વળી પોશાકમાં સોપતા ગોળ તકિયાને અઢેલી ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ છે. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવીને ઊભો છે. કેટલાક સિપાહીઓ લાકડીઓ સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલે જો કે ફરી આવે છે તો છાતીમાં ટોટો સમજી લે છે. રાજુને પેલે છેડે પહોંચાડવા જતા કાળુની આંખે એવા માણસો નજરે પડ્યા જેમ ખળામાંથી બ્રાહ્મણોને ઊંચકાયને એવા દાણા દાન કરેલા, તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા ઉભા હતા. અને નાનો સરખો એ લૂંટફાટને શરમ માનનારો, એ ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં ઊભો હતો. અરે રે, ભૂક જ ભૂંડી છે નહીં, નકર વળી કાળુની આંખો ભીની થઈ હતી. જ્યારે વિચારતો અનેક ઉઠતા હતા, જેના ધણી આગળ આખી દુનિયા બલબલા રાજા મહારાજા અને શેઠિયા હાથ ધરતા હતા, એના જ ધણી આજગળ આજે હાથ ધરવાનો, અને તે દોઢ પાસે ખીચડી માટે. અરે રે આ અવતાર અને આ જીવવું. પણ આવા વિચારવાળો કાળુ જ ન હતો, બીજા ઘણાય હતા ને અહીં ડોકાયા ન હતા. અરે શંકરદાને રણછોડ જીવતા હોત ને તો એ પણ એવું જ વિચારતા અને હાથ તો ન જ લંબાવતા. કાળુ રાજુ પેલા બે છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત પાછા વળ્યા. સિપાહીએ ટોક્યો, એ બાગલા ક્યાં જાય છે? ક્યાં તે? મારા મુકામ પર. કાળુને પાછળ જોયા વગર કહ્યું, પગ તો ચાલુ જ રહે. અરે ઉભો રે, એ જરાક સુનતા નહીં હે. કાળુ ઉભો રહે અને પછી, પણ મારે નથી ખાવું આ ધર્માદ. કેમ નથી ખાવું? આ લે, બધા લે છે, તું કેમ નથી લેતો? કાળુ, એ આગળ શું કરશે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

ને તો આ જબરજસ્તીની નવાઈ લાગી ને તે તંગ બન્યો. લોટ હોત તો લાટ હોત ને તો લેત, પણ કડવી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ ને તો પણ નહીં લઉં. ચાંપી દેવો હોય તો ચાંપી દે. માનવીએ આખી કતાર ડોક ફેરવી. કાળુ સામે ધરતીને જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજીએ શેઠ અને સુંદરજી શેઠે પણ ડોક ઊંચી કરી. સિપાઈ કઈ ગળદા પાટું

પહેલા તો મહારાજને મોકલીને કાળુને પોતાની પાસે બોલાવ્યો. કેમ ભાઈ પટેલ, તું આ પેટીઓ નથી લેતો? કાળુ શું જવાબ આપે? ને આપે તો એના મનમાં તો ખાતરી હતી કે આ લોક એના જવાબને એના દિલને નહીં સમજે. સામે પડેલા ધાનનો ઢગલો અમારો તો છે એમ કહીશ તો ઉલટાનો તૂટો ચાંપી દેશે અને વળશે કંઈ નહીં. અરે વળે શું નહીં, આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગાવે ને તો આ બંદૂકવાળાએ નાસવા લાગે. શા વિચારમાં પડ્યો છે ભાઈ, મને તો જવાબ આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ જ નહીં, હૈયાને સુવાળું લાગે ને એવું કંઈક ટપકતું હતું. ને તેથી જ તો કાળુ પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ આંસુ.

0: કહો છે. છાતી સામે અમારા જ કમાયેલા ધનના ઢગલા જોઈને અમારા જ કાળજા શું કહેતા? પણ હશે, એ પહેલા ધ્રુસકો નીકળી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. આવડા મોટા શેઠ મહારાજો અને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુ ને ટૂંડિયાને દૂરથી જોઈ નાનો બળી ઉઠ્યો. કાળુ રડતો જોઈ આવો લાગ મળ્યો હશે ને મળશે ને કાંટો પાડી કહ્યું, હાથ ન ધરતો. પણ આ શબ્દોએ સુંદરજીને જરા ખાટા કરી મૂક્યા અને પેલા ફોજદારને દાંત ચડી. ના ના ના, એવા વળી સદભાગ્ય કે એણે બોલતો કોઈએ દેખ્યો નહીં. વળી સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને આ સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળનારા? આ તો મેઘરાજનાએ પાણીની પહોંચાડવાની વાત કરી છે. શેઠે હાસ્તે કહ્યું, સાવ ફીકું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધાએ લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. કાળું ઊંચે જોયું, તને કેમ એવું લાગતું હોય છે કે ધર્માદા છે? હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું ઓટલા ઉપર આવીને ઝાડું મારી જજે. મુખ્યાજી પાસેથી ગાદીક તકિયા માગીને અહીં પાથરી દેજે. બસ પછી તો બસ છે ને, મફતનું નહીં, ધર્માદું નહીં ખાવું તો આ કર. કાળુને પોતાના પેલા વિચાર જેવા બાલિશ લાગવા લાગ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી આંખ વાટે વંદી રહ્યો અને કહેતો હતો, શેઠ હશો તો આવા મોટા ગજાના હજો.
1: ડોલે ડોલે.

પેટે વળી ગયું. તારા જેવા બીજા હોય તો એમને કહેજે, સમજાવજે, અમે તમારું જ છે અને તમને જ આપીએ છીએ, અમે ધર્માદુ નથી. કાળુએ ડોકું હલાવ્યું. અહેસાન માનવા શબ્દો ન સૂતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહીને ચાલતો થયો. લાઇનમાં જઈને ખડો રહ્યો. અમારું છે ને અમારે લેવું છે, અમારું હોય એમાં શું. અને હાથમાં ફેરવેલીને રમાડેલી શાનના ચોખા ઓખડી કાઢું, વીણી દેખાડું તો સિપાહી તો જાણે કોણ જાણે કેમ, પણ કાળું જાણે આંખનો પાટો ને તે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠ એના ઉપર મહેરબાની ઉતરી હતી. અને મોઢા મોઢ એનાથી વાતો કરી અને પછી શું કરી શકાય. ને એ લોકો કાળું ઉપર દાંત તો ઉતારી રહ્યા હતા. આ પાલનહાર ન જોયા હોય તો ડુક્કરની જેમ હારમાં ઉભો રહે. એ દોર પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ખડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આપ્યું. એ તો બાવાના બે બગડ્યા એવો ખેલ થયો. ટેકો એક

પોતાના જીવે ખોવાનો કાળની વાત ખોટી ન હતી. અત્યાર સુધી દોઢ પાસેર અને પાસેર મકાઈ કોદરા સરખું નકરું ધાન ન મળતું હતું અને કાળુના શબ્દો કહી ઉઠ્યા. એ કોળકાર ખાતામાં જ આ દોઢ પાસે ખીચડી હજમ ને વાટ ઉભેલી કુણ રાજુ કહ્યું, રાજુ પેલા કેનાર ખરું જ કહ્યું છે, રામ તારી કેવી ગતિ ને કોણ કમાય કોના વતી, આપણું તો કપાળે કાળું છે ને ખોબોએ કાણો જ નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી, મારો ભાઈને ભગો કહે છે કે તમારામાં જરાય ખોટું નથી ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે કશો બબડાટ કર્યો છે તો અડતા તો આમ ગણગણીને મરવા પડે છો. તમારા દિલને જુઓ છો, તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે એ જાણો છો. કાળુને તો રાજુની ગાળો એ ગોળથી મીઠી લાગતી હતી, જ્યારે ઠપકો હતો ને એ મીઠો જ હતો. કાળુને રાજુની વાત તો જ્યારે મીઠી લાગતી હતી ને ત્યારે હસતા હસતા બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે, પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુને કેટલી સમજણ શીખવાડી, શિખામણ દીધી. હા ભાઈ હા હેડ, હવે આ બધો લવારો નહીં કરું, એમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો. બની જવાયું બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે તો જાણે, ભૂખ શું, ભૂખ શું તે, ના હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી નથી કહેતો. અને એનાથી એ ભૂંડું આજે એક બીજું ભાળ્યું. કાળુએ ધોતિયામાં પેલી પોટલી ઉપરથી નજર

રાજના કંટાળાએ કાળુને ભાનમાં આણે પછતાવાનો પાર ન એમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી આવો લવારો નહીં કરું. તો હેડો છે ને મના, કાળુ અજ્ઞાનથી પુત્રની જેમ આગળ વધ્યો અને પેલા બે છોકરા ચાલવા લાગ્યા. જ્યારે રાજુએ રૂઠેલી માની જેમ બબડાટ કરતી આગળ જઈ, ઓહો કોણ જાણે ઘરે રાજ ન હોય એમ, મોત સામે પગલા નીચે દબાય છે અને ગુમાની અને ભીખની મોટી વાતો. કાળુ ન બોલવાના સોગંદ ખાતા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા શેરીઓમાં ભટકાતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જતું હતું. કપડે લત્તે અને દેદારે તો બે હાલ જ હતા અને આજોળી પેટિયા લીધા હતા. ભિખારીઓના ટોળા જ હતા બરાબર. એ કાળુની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા. મનમાં એ કહી રહ્યો હતો, અડધો અષાઢ ગયો ને તોય ના આવ્યો, ત્યારે તો હવે ખાળિયામાં માથું ધીમો કેમ રામ, આ દોડ પાસે ખીચડી વળી શું કામ, હવે તો ઝીંકવા જ માંડ નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય નથી જ વેઠાતી. પણ મકાનો ચડતા એ ખુદ કાળું ઝીંકાઈ ગયું. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખના માર્યો હોય કે બીજા કારણો, ગભરાયેલી રાજુએ બૂમા બૂમ કરી, દોડો કોદરભાઈ ભગા, પાણી લાવો આ આંખો તો. કોદર ભગવો વગેરે ચાર પુરુષો ભલી રૂપી વગેરે પાંચ સ્ત્રીઓ એ આખો ઘર ઉઠલા ઉપર ધસી આવી. રાજુ આંખો દબાવી ભગવો કોદર માથા ઉપર પાણી છાંટવા લાગ્યો. જ્યારે ભલી તો ગાળો ભાંડી રહી હતી. ખાતો જા, ભાઈઓને માર્યા રાજુને જીવાડી, હવે શું. પણ ભલી તરફ કોઈને લક્ષ્ય ન હતું. એક પેલી રૂખી ફૂલાણા ઘાઘરામાં ઘૂમતી ને મરક મરક હસતી ભલીને કહેતી, અરે શાંતિ રાખ, આ મરી જશે તો ખાધે નથી ચડવાનું, તું શું કામ. ભૂખ કરતા પર ભૂંડી ભીખ, આ વાક્ય એ પુસ્તકનું સૌથી શ્રેષ્ઠ વાક્ય હશે. પન્નાલાલ પટેલ આપણને આજ તો સમજાવવા માંગે છે. આગળ શું થાય છે, વરસાદ આવે છે કે નહીં, જાણીશું આવતા એપિસોડમાં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા અને મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: બાળ દોસ્તો, એક પછી શું આવે? વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. તો સાંભળો. એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો, પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને 2 જણા જઈ જ ના શકે એટલો સાંકડો પુલ હતો. એકવાર આ પુલ પર સામ સામે છેડેથી 2 કૂતરા આવ્યા. બંને જણા વચ્ચોવચ ભેગા થઈ ગયા, કોઈ કોઈને રસ્તો જ ના આપે. છેવટે બંને સામ સામે એકબીજાને ઘૂરકીને સામ સામે ભસવા લાગ્યા. અટકે જ નહીં અને ભસતા ભસતા એ લોકો ઝઘડી પડ્યા.

0: પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ માંડ તરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વારે એ પુલને બંને છેડેથી એક એક બકરી દાખલ થઈ. એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ્ચ આવીને ભેગી થઈ ગઈ. પણ આ લોકોમાં એક ફરક હતો, આ બંને બકરીઓ પેલા કૂતરાઓ જેવી જીયાળી હતી પણ સમજુ હતી. એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાલ દોસ્તો, તમે જ કહો, કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય, કૂતરાઓ કે બકરીઓ?
1: બકરીઓ.
0: શાબાશ. કોઈકે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. સમજ્યા બાલ દોસ્તો? શું સમજ્યા?
1: ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ.
0: વાહ ભાઈ વાહ.

0: खरे खरो खजानो, वार्ताकार अमित गर्ग। एक दिवस पीटर ने खजानानो एक नक्शो मळ्यो। हे, हूँ साहस करीने आ खजानो शोधी काढीश, पीटर बोली उठ्यो। पीटर तो निकली पड़ो, दूर चालो, छेवटे एक जंगल में पहुंच। त्याने एक सिंह मळ्यो। तू ताकत वालो अने बहादुर छे, पीटरे सिंह ने कहू। शू तारे आवू छे मारी साथे खजानो शोधवा? सिंह तैयार थी गयो અને પીટરની સાથે જોડાઈ ગયો। જંગલ હતું ગાઢું અને અંધારું। પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધું। છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા। ત્યાં એમને એક ગરુડ મળ્યું। તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે અવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું। તારે આવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ। ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયો। પહાડ ઊંચો અને ખડકાળ હતો। સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો। ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું। થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા। ત્યાં એમને એક ઘેટું મળ્યું। શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું। અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું। ઠંડી હવાના સપાટા વાગતા હતા, સામે ઘાસનું અનંત મેદાન હતું। બધા ઘેટાને વળગી પડ્યા, તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો। છેવટે ચારે રણમાં પહોંચ્યા, ત્યાં એમને એક ઊંટ મળ્યું। તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું। શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો। પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા। ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું। ઊંટે ફૂરફાટ દોડવા માંડ્યું, બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા। ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું। છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા, ત્યાં એમને એક કાચબો મળ્યો। આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું। અમે એક ખજાનાની શોધમાં છીએ, કાચબો માની ગયો અને પીટર સિંહ ગરુડ ઘેટા ઊંટની સાથે જોડાઈ ગયો। દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડુબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા। તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું। ઘુવડે ડાપણની વાત કરી।
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે,
0: તે ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા।
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે

દે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 એફએમ રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 એફએમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 એફએમ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: के वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा।
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની પૂર, આજે જ 9066-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4 FM।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચે

0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ångest roende. Som haltar och har ej upp alla
1: શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો.

મસ્ત રહો, સાંભળતા રહો. શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફાખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: मेरी सेकंड हैंड मर्सिडीज।
1: શું કર્યું એને?
2: કઈ નહીં
1: એ નાગણ છે નાગણ, જે રોક્યા વગર જાય નહીં. શું કર્યું એને?
2: સાચે કઈ નથી.
1: હે, મારી સામે ખોટું નહીં બોલવાનું. શું કર્યું એને?
2: તમારા આગલા લગ્ન વિશે.
1: હે, તોડે જે કર્યું છે સાચું જ કર્યું હશે. તો હવે તને બધી ખબર પડી ગઈ છે ને, તો તારે તારી સ્ટ્રેટેજી નક્કી કરવાની કે તારે આગળ કઈ રીતે જીવવું. તારે એક સિમ્પલ ફોર્મ્યુલા આપું, કોઈની વચ્ચે નહીં આવે તો વાંધો નહીં આવે. ખાઈ પીને જાડી થા, હીરા મોતી માણેકના હાર બનાવ, જે ઓળવું પહેરવું એ પહેર. બસ એક વાત યાદ રાખજે કે તું કોઈ મિડલ ક્લાસ બાપની દીકરી નથી, એક અબજો પતિની પત્ની છે. ઓકે, ચલે આ સંતુરી રંગીલીના કપડાં બદલીને સૂઈ જા, સવારે મળે.
2: તમે તમે અત્યારે સીધ જાઓ છો
1: દારૂ પીવા? દારૂ દારૂ આવું છે તને પરોડ્યો ને.

0: મારી ખુશી માં મારા ફ્રેન્ડ્સ એ પાર્ટી આપી છે આલા ગ્રાન્ડ સેલિબ્રેટ કરવા જાઉં છું.
1: હા ના પણ આમ પરણ્યા ની
2: બહુ વહેરી વેળા નહીં કરવાના, નહીં કરવાના ભાઈ.
0: એમાં જ પેલી ગઈ.
3: રાત રોજ આવશે, સવાર પણ રોજ આવશે. નહીં આથમ આજે હું બહાર જાઉં છું ને, એની મારી માં કે મારા બાપને ખબર પડી છે ને તો એ જોઈ લેજે. હમ

होती हो जाए। तो डाकू छे તમે મારા માટે મોટું ઘર તો શોધી લીધું, પણ મોટા મનવાળો માણસ શોધવામાં થાપ ખાઈ ગયો।

0: common sense, idiot, fool.
1: मने बोलावियो, मने बोलावियो.
0: जो मने छंछेड़वानी कोशिश नहीं करता, मैं तो कोई खून करी नाखीश.
1: अरे पर थायो छे शू?
0: अरे गुस्सा थी मारू माथू फाट फाट थाय छे.
1: अच्छा ये तो नॉर्मल छे.
0: तमे थोड़ी क्वार सीरियस थवानु शू लेशो?
1: छुट्टा छेड़ा. शू? वा वा वा वा वा कई हूँ क्या के बोलियो छू? पर तू मने कहीश के आजे तुम तने थायो छे शू? केम अटला बदा माताजी आईवा छे तने?
0: आप तूटी पड़ियो छे.
1: कोना पर?
0: मारा पर.
1: तो ये तू तो अड़ी खबू भी छे.
0: તમે તો ઈચ્છો જ ને કે હું ભાંગીને ભૂકો થઈ જાઉં.
1: જો મારી કદીએ ન પૂરી થનારી ઈચ્છાઓની વાત બાજુએ મૂક અને મને કે એક્ઝેક્ટલી થયું છે શું?
0: છોડો બકા ભાઈ, બકા ભાઈ પેલી હજી સુધી આવી કેમ નથી?
2: એમણે કહ્યું 2 મિનિટમાં આવે છે.
0: એને કેટલી મિનિટ થઈ?
2: ખબર નહીં.
0: ખબર કેમ નથી?
1: કારણ કે એને ઘડિયાળ નથી પહેરી.
0: તમે કોણ છો?
1: ગુસ્સામાં તારી યાદ શક્તિ જતી રહી.
0: નહીં, તમે શેઠ છો ને તો પછી એની વકીલાત શું કામ કરો છો? ભાવના, ભાવના, ભાવના.
3: હા મમ્મીજી. શું થયું?
0: સામાન બાંધો અને ચાલતી પકડો અહીંયાથી.
3: શું?
0: હા, લગ્નની પહેલી રાત્રે જે સ્ત્રી પોતાના વરને પોતાની પાસે ન રાખી શકે એવી સ્ત્રીનું મારે ત્યાં કોઈ કામ નથી. ગેટ આઉટ. ભગવાન ને યાદ કરવાથી શું થશે? બધું કર્યા કરાવ્યા પર પાણી ફેરવી દીધું. અને જો આ વાત લીક થઈ ને તો કાલ સવારના ન્યૂઝ પેપર ની હેડલાઇન હશે, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રાજચંદ્ર દિવાનનો દીકરો બીજા લગ્નની પહેલી રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસ લોકઅપમાં.
1: આ ખરું છે? થોડા કરો તમે અને ભરું હું. મારું નામ રોજ છાપામાં છપાય છે.
0: એ તો તમારે અમારો ઉપકાર માનવો પડે કે તમારું નામ છપાય છે છાપામાં, નહીં તો તમારા જેવા નીર ઉપદ્રવીનો ફક્ત એક જ વાર છાપામાં ફોટો આવે. શ્રદ્ધાંજલિ.
1: હા હા હા, એ તો ફોટો છપાવજો અને નીચે હું જે કહું ને એ કેપ્શન લખાવજો. છૂટ્યો બિચારો.
3: પપ્પાજી શું શું બોલો?
0: શટ અપ. હવે પપ્પાજીને તું શીખવાડીસ કે એમણે શું બોલવાનું છે.
1: બસ, એની સાથે સિંગડા ભરાવવાનું મુખ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું વિચાર.
0: બહુ જલ્દી વિચાર આવ્યો તમને?
1: શું છે, તારી હાજરીમાં છે ને મારું મગજ જરા સ્લો થઈ જાય.
0: ફોન કરી દીધો છે આપણા લોયરને અને એને બરાબર સમજાવી દીધું છે કે કોઈ પણ હાલતે કૌશિક કોર્ટમાં ના પહોંચવો જોઈએ, એની પહેલા જ ઘરે લઈ આવે. અને પોલીસ સ્ટેશનમાં પણ પૈસા પહોંચાડી દીધા છે જેથી કરીને આ વાત બહાર ના આવે.

0: ડાકણ શું કામ ફોન કરતી હશે?
1: હેલો, કોની વાત કરે છે?
2: એક જ તો છે તમારો લાડક ભાઈઓ, એ પેટમાં હતો ત્યારે હિટલરની આત્મકથા વાંચી હતી કે ચંબલના ડાકુઓની કથા સાંભળી હતી?
0: હા, અને તું જ્યારે પેટમાં હશે ને ત્યારે તારી માએ સુપર્ણખા પુરાણ વાંચ્યા હશે.
2: અચ્છા, મારા જન્મ પહેલા તમે તમારી આત્મકથા લખી નાખી હતી?
0: બકવાસ બંધ કર, બોલ શેના માટે ફોન કર્યો છે?
2: દીકરો ઘરે આવે તો પહેલી જેલ યાત્રા માટે મારા અભિનંદન આપજો.
0: મારો દીકરો? એ તો ઘરમાં જ છે, કાલે એની સુહાગરાત હતી. દીકરાને પકડવા માટે ટીપ આપી હતી, અને જ્યારે અત્યારે લોકઅપ માંથી બહાર આવતો હતો તો એના ફોટા પણ ખેંચી લીધા છે. કાલે છાપામાં છપાવશે.
3: થોડોક વખત તારી છત્ર છાયા નીચે રહેવા દે, એ પણ સોનાની જેમ ટ્રેન થઈ જશે.
0: હવે બીજું પાપ ઉભું કરવાની ભૂલ હું નહીં કરું. જે હેતુ માટે આને લાવ્યા હતા એ હેતુ તો બરબાદ થઈ ચૂક્યો છે. ચાલ તું સામાન બાંધ, બકો તને મૂકી આવશે.
4: હા યાર, સામાન બાંધ ને અત્યારે ને અત્યારે મારી સાથે પોલીસ સ્ટેશનમાં આવીને કમ્પ્લેન લખાવ કે મારી સાસુ ને મારો વર મને દહેજ માટે ત્રાસ આપી રહ્યા છે.
0: શું બકે છે?
4: બકે તો તું છે. સવાર સવારની લાઉડ સ્પીકર ગળી ગઈ છે. એક તો તારો દીકરો, પણ એની પહેલી રાતે પોતાની પરણિત તને છોડીને બાર દારૂ ઢીંચવા જતો રહ્યો. એના અરમાનોનું ખૂન થયું, સપના દૂર ધાણી થઈ ગયા. બિચારીની દયા ખાવાને બદલે દાજે પર ડામશે નહીં આપે છે.
3: હા, તનુજાની વાત સાચી છે.
0: એટલે હું ખોટી વાત કરું છું?
3: એ અઘરો સવાલ છે.
4: તારું જબરું કોમ્બિનેશન છે. મા અમ્માજી, બાપ અનુપમા, એમાં એક બાલિકા વધુ આવ્યા છે ને મારો ભાઈ. ક્રાઇમ લો જીવતો જાગતો એપિસોડ છે. એક સાથે ચાર ચાર ચેનલ ચાલી રહી છે આ ઘરમાં.
0: તો જતી રહે ને, શોધી લે બીજું ઘર. શું કામ અહીંયા બેઠી છે 30 વર્ષથી થઈ તોય?
4: તારા બાપનું નથી ખાતી, મારા બાપનું ખાવું છું, સમજી? અનુજાબેન બસ શું બોલો છો? મમ્મી છે તમારા. હાલો બોલો. હું આને સપોર્ટ આપવા ગઈ ને મને અક્કલ આપે છે. જો એ મણિબેન, આ ઘરમાં છે ને એક જ હિસાબ છે, પગે લાગશો ને તો લાત મારશે, પણ લાત મારશો ને તો પગે લાગશે.
0: કોઈ અંતિમ ઈચ્છા છે તમારી?
5: આમ અંતિમ ઈચ્છા છે ને.
0: શું બોલો?
5: મારે ખૂબ બધું જીવવું છે.
0: ક્યાં જીવો ને તમ, તમારે 100 વર્ષ જીવો. જો વકીલ સાહેબ, હું કઈ સાચી ખૂની કે લૂંટારો થોડી છું, એક સીધી સાદી માણસ છું. નક્કી કરો મારી મદદ કેવી રીતે કરશો. આમ સીધી રીતે
6: નિર્દોષ છું. ચલો તૈયાર થઈ જાઓ લડવા માટે.
5: એક કામ કરો, હમણાં જાઓ, કાલે સવારે ઓફિસ પર આવીને વાત કરજો.

0: પહેલા અહીંયાથી હું જતી રહો અને તમે પોલીસને બોલાવી લો.
1: વકીલ સાહેબ,
0: આટલી અડધી રાતના હું બચારી ક્યાં જાઉં?
2: ક્યાં જાઉં એટલે બહાર જા, આ મારું ઘર છે, કઈ ધર્મશાળા થોડી છે.
0: અરે વકીલ સાહેબ, હું છે ને આમ ભાગી ભાગીને બહુ થાકી ગઈ છું. આ પોલીસ મને બહાર શોધી રહી છે, એટલે જ તમારા ઘરમાં મહેમાન બનીને રહેવાની છું. ચલો ચલો, મહેમાન ગતિ કરવાનું ચાલુ કરો.
2: તારા બાપનું ઘર છે કે તારો મોબાઈલ કાઢ્યો, બધો ડેટા ડિલીટ કરી નાખ્યો.
0: મોમ
1: ને ખબર પડશે કે એની એબ્સેન્સ માં અજાણી સ્ત્રી એમના બેડરૂમમાં.
2: તું બોલે સાલા, બાપે શક્તિ કપૂર સમજે છે.
0: ડેડ, એ તો સારું થયું કે અમે બંને આવ્યા. બાકી મોમ આવી હોત અને આ લેડીને રૂમ થી બહાર આવતા જોયા હોત
1: તો લોકો સાંજે ડેડ ને હોસ્પિટલ જોવા આવતા.
0: અબ કુછ નહીં હો સકતા, આપને લે લિયા હે પંગા. એમાં એવું છે ને બેટા, આમાં હોય

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: खोल खोल।
1: रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफळ पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક

0: વિકલ્પ છે પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની

0: એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
0: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: dil muskuray tab suno radio Palanpur.
1: અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ.એ. પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મયુરચંદ્ર રાજગોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ સંસ્કૃત.

0: हंसो हंस बको बकः,
1: हंसो हंस बको बकः।
0: मित्रों, આ સુભાષિતમાં બક એટલે કે બગલો અને હંસ એ બંનેની સમાનતા દર્શાવીને બેમતી કોણ વિલક્ષણ છે, ચડિયાતું છે, વિશેષ છે એના ગુણો પરથી દર્શાવવામાં આવ્યું છે. સમાનતા દર્શાવવા માટે શ્વેત શબ્દ પ્રયોગ કર્યો છે. બગલો પણ શ્વેત છે, બકહ અને હંસ પણ શ્વેત છે, આ બંનેમાં સમાનતા છે. તો આ બંનેમાં સમાનતા હોવા છતાં આ બેમતી ચડિયાતું એટલે કે શ્રેષ્ઠ વિલક્ષણ કોણ? તો બીજી પંક્તિમાં નિર ક્ષીર વિવેક એવો એક શબ્દ

0: થયો છે. નીર એટલે જળ, ક્ષીર એટલે દૂધ. તો દૂધ અને પાણીમાંથી બંનેને અલગ કરવાની જે ક્ષમતા છે, દૂધ અને પાણીને અલગ અલગ કરવાની જે ક્ષમતા છે એ હંસને મળેલી છે. એ વિલક્ષણ તત્વ હંસમાં રહેલું છે. માટે બગલો ભલે શ્વેત હોય પણ એ હંસની સરખામણીમાં આવી શકતો નથી. અહીં વિવેક શબ્દ એ વ્યક્તિના વિલક્ષણ સ્થાનને, વિલક્ષણ તત્વને સૂચવે છે. વ્યક્તિ પણ કેટલીક બાબતોમાં સમાનતા કરતો હોય પણ જેનામાં કંઈક વિશિષ્ટ વિલક્ષણ તત્વ છે એવો વ્યક્તિ ચડિયાતો હોય છે. હવે મિત્રો, સરળ સંસ્કૃતમાં આજે આપણે કેટલાક ક્રિયાપદોનો, એટલે કે ક્રિયા દર્શાવતા શબ્દોનો અભ્યાસ કરીએ. સામાન્ય રીતે આપણે વ્યવહારમાં જે બોલતા હોઈએ છીએ, ખાઉં છું, જાઉં છું, લખું છું વગેરે ક્રિયાઓ વર્તમાન કાળની ક્રિયાઓ છે. એમ આપણે એનો કાળ એટલે કે સમય અને સ્થિતિ દર્શાવતા હોઈએ છીએ. અથવા મેં આમ કર્યું એવું કહીએ તો ભૂતકાળ આપણે સમજીએ છીએ, અને કરીશ એમ આપણે ભવિષ્યકાળ વિચારતા હોઈએ છીએ. આજે આપણે કેટલીક વર્તમાન કાળની ક્રિયાઓનો અભ્યાસ કરીએ. એના માટે સંસ્કૃતમાં કેટલાક સરળ શબ્દો છે અને સરળ પ્રત્યયો છે જે વર્તમાન કાળમાં આપણે કેવી રીતે વાત કરી શકીએ એનો આજે અભ્યાસ કરીએ. સામાન્ય રીતે જવું, જાય છે એમ આપણે વર્તમાન ક્રિયા બોલીએ તો ગચ્છતી એવો એક શબ્દ પ્રયોગ થાય છે. આમાં ગચ્છ એ મૂળ આગળનું પદ છે જેને આપણે ધાતુ કહી શકીએ, તી એને પ્રત્યય કહેવામાં આવે છે વ્યાકરણના સંદર્ભમાં. એટલે કે કોઈક જતું હોય તો આપણે કહીએ ગચ્છતી. એ કોઈ યુવાન હોય, યુવતી હોય કે વાહન હોય. જેમ કે યુવક ગચ્છતી, યુવક જાય છે. બાલિકા ગચ્છતી, બાલિકા જાય છે. પિતા ગચ્છતી, માતા ગચ્છતી. એટલે કે કોઈ પણ વ્યક્તિ જવાની ક્રિયા કરતું હોય અને જતો હોય, જતી હોય તો આપણે કહેતા હોઈએ છીએ ગચ્છતી. આ જ રીતે બીજી કેટલીક ક્રિયાઓનો પણ આપણે ટી પ્રત્યય લગાવીને ઉપયોગ કરી શકીએ. ખાવા માટેનો એક શબ્દ છે ખાદ, એને આપણે ટી લગાવી દઈએ તો ખાદતી. એટલે કે કોઈ ખાતું હોય બાળક અથવા કોઈ મહિલા તો બાલક
1: ખાદતી,
0: ખાદતી
1: મહિલા ખાદતી.
0: હા, અહીં આપણને બહુ સરળ લાગશે કે જે બીજું આપણા સિવાય કોઈ વ્યક્તિ જે ક્રિયા કરતું હોય આપણા સિવાય એના માટે આપણે તી લગાવવું જોઈએ. હું ધાતુઓનો ઉલ્લેખ કરું જેને તમે તી લગાવીને બાલક હ, શિક્ષક હ, સહ એની સાથે જોડીને વાક્ય બનાવી શકો. જેમ કે લિખ, લખવું તો લેખક હ,
2: લિખતી.
0: હા, હવે ગાયક છે, ગા ધાતુ છે, ગાય તો શું બનશે? હવે ધારો કે આપ સાંભળી રહ્યા છો તો એને કહેવાય શ્રુણોતી. છાત્ર
2: શ્રુણોતી.
0: હા, મારી વાત આપ સાંભળી રહ્યા છો તો તમે શ્રુણોતી, તમે સાંભળી રહ્યા છો. એમાં જો હું કહું કે આપ એટલે કે ભવાન શ્રુણોતી તો પુલ્લિંગ, અને ભવતી શ્રુણોતી તો
2: સ્ત્રીલિંગ.
0: એટલે કે ક્રિયા પુરુષ કે સ્ત્રી પ્રમાણે અલગ પડતી
1: નથી.
0: હવે કેટલાક બીજા શબ્દો લઈએ. આપણે હું બોલી રહ્યો છું તો તમારા માટે

0: અધ્યાપક બોલી રહ્યો છે, તો આપ કહેશો અધ્યાપકઃ વદતિ. અહીં વદ એટલે
1: બોલવું,
0: બોલવું. ક્રીડ એટલે રમવું, તો આપ બાળક રમી રહ્યો છે એમ કહેવું હોય તો તમે કહેશો
2: બાળકઃ ક્રીડતિ.
0: હા, હવે ઋષિ ક્રોધ ત્યજી રહ્યા છે એમ કહેવું હોય તો
2: ઋષિ ક્રોધમ ત્યજતિ.
0: હા, જો માતા વાસણ ધોતા હોય અને પ્રક્ષાલન આપણે એને કહીએ, ધોવું એટલે પ્રક્ષાલન, તો માતા પાત્રમ
2: પ્રક્ષાલયતિ.
0: હા, પ્રક્ષાલયતિ. એવી જ રીતે ઊભા થવું હોય તો ઉત્તિષ્ઠતિ, ઉત્તિષ્ઠતિ. અને બેસવું હોય તો ઉપવિશતિ. આપવું હોય તો દદાતિ. ઉછવું હોય પૃચ્છતિ. લેવું હોય, કઈક સ્વીકારવું હોય તો
2: સ્વીકરોતિ.
0: હવે આની આગળ આપણે જુદા જુદા શબ્દો લગાવીએ કે ભાઈ કૃષક સ્વીકરોતિ, ખેડૂત લે છે. રાજા દદાતિ, રાજા આપે છે. દદાતિ. દાનવીર દદાતિ. ભિક્ષુક સ્વીકરોતિ. તો આવા કેટલાક શબ્દો જે ટી લગાવીને આપણે બીજાની ક્રિયા દર્શાવી શકીએ છીએ, અને આવા પદોને આપણે ત્રીજો પુરુષ તરીકે વ્યાકરણની ભાષામાં ઓળખીએ છીએ. કેટલાક બીજા શબ્દો લઈએ. પીવું, પાન કરવું, તો પીબ છે. જલમ પીબતી, જલમ
1: પીબતી.
0: હા, તો યુવક જલમ પીબતી. હવે આપણે એને અભ્યાસ કરી શકીએ. ધારો કે ચાય પીવે છે, તો તમે વાક્ય બનાવી શકો
2: યુવક ચાય પીબતી.
0: ખૂબ સરસ. રસ પીતા હોય, આમ્ર રસ, તો આપણે કહી શકીએ
1: બાળક આમ્ર રસમ પીબતિ.
0: હા, કોફી પીતા હોય તો આપણે એમ કહી શકીએ મહિલા
1: કોફીમ પીબતિ.
0: હા, એટલે કે પીબતિ માટે આપણે જુદા જુદા જેના પાન કરવામાં આવતા હોય એની પાછળ પીબતિ શબ્દ લગાવીને ક્રિયાપદ જોડીને વાક્ય બનાવી શકીએ.

0: હવે ધારો કે કોઈ શું ક્રિયા કરી રહ્યું છે તે આપણે પૂછવું હોય તો કરોતી એવો પ્રશ્ન બનાવી શકાય, અને એના પહેલા આપણે એને કિમ શબ્દ જોડવો પડે. ધારો કે આપણી સામે કોઈ સામે પ્રત્યક્ષ હોય અને શું કરી રહ્યા છે આપણને ખબર ના હોય તો આપણે એને પૂછીએ, ભવાન કિમ કરોતી. જો મહિલા હોય તો આપણે પૂછીએ, ભવતી કિમ કરોતી. તો કિમ કરોતી એટલે કે તમે શું કરો છો એવો આપણે પ્રશ્ન પૂછી શકીએ. કરોતી એટલે કે કરવું, પઠતી ભણવું, વદતી બોલવું, લિખતી
1: લખવું,
0: આવા કેટલાય ક્રિયાપદો બહુ સરળ રીતે આપણે ભણે છે, લખે છે, બોલે છે, એટલે કે લિખતી પઠતી વદતી વગેરે તે પ્રત્યય જોડીને બનાવી શકીએ. એ જ રીતે મિત્રો પોતાના માટે મી પ્રત્યય લગાવવો જોઈએ, અને એના પહેલા પોતાના માટે એટલે કે હું, તો હું ખાઉં છું, ખાદ એટલે કે ખાવું, અને તીની જગ્યાએ આપણે મી શબ્દ પ્રયોગ કરવાનો છે. પણ અહીં ધ્યાન રાખવાનું છે કે ખાદ મી નહીં પણ ખાદા મી બોલવાનું છે, એટલે કે આહ.

0: આદામી આપણે થોડો આ ઉમેરવાનો છે. લિખ એવો ધાતુ હોય, હું લખું છું એમ કેવું હોય તો લિખ સાથે આ ઉમેરી અને પછી મી લગાવવાનો છે, એટલે કે અહમ લિખામી. જો હું ગાતો હોઉં તો અહમ ગાયામી. પશ્ય એટલે કે જોવું, તો આપણે વાક્ય શું બનાવીશું?
1: અહમ પશ્યામી.
0: મિલ એટલે કે મળવું, આપણે વાક્ય બનાવી શકીએ અહમ
2: મિલામી
0: મિલામી. ક્ષિપ એટલે કે ફેંકવું,
1: અહમ ક્ષિપામી.
0: સ્મર યાદ કરવું,
1: અહમ સ્મરામી.
0: હા, અહમ શબ્દથી તો બહુ સરળ છે, પઠામી લિખામી વધામી ખાડામી હસામી
1: શૃણોમી
0: શૃણોમી
1: યજામી.
0: હા, પણ આપણે અહમ બોલવું અને પાછળનો મી પ્રત્યય લગાવવો જોઈએ. અને જો અહમ ન બોલીએ તો પણ મી પ્રત્યય લાગવાથી અહમ એવું ઓટોમેટિક આપોઆપ સ્પષ્ટ થઈ જતું હોય છે. છતાં આપણે જ્યારે સામાન્ય વ્યવહારમાં સંસ્કૃત બોલીએ ત્યારે અહમ ખાદામી, જ્યારે બીજો ખાતો હોય તો સહ એટલે કે પેલો ખાદતી અથવા પેલી સા ખાદતી. તો મિત્રો, મી એટલે કે હું પોતાના માટે કોઈ પણ ધાતુની પાછળ મી પ્રત્યય લગાવવાનો છે, અને બીજો કોઈ ક્રિયા કરતો હોય કે બીજી કોઈ વ્યક્તિ પુરુષ કે સ્ત્રી ક્રિયા કરતી હોય તો એની પાછળ તી પ્રત્યય લગાવવાનો છે. વધુ અભ્યાસ માટે આપણે ફરી મળીશું. નમસ્કાર, અસ્તુ.

હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. લાસ્ટ ટાઈમ આપણે હતા જયપુરની સફર પર. હા, રાજસ્થાનની સફર ચાલી રહી છે અને એમાં આપણે જયપુરના અલગ અલગ સ્થળો વિશે માહિતી મેળવી. મેળા અને ઉત્સવો વિશે હવે આપણે જાણીશું. મકર સંક્રાંતિ, શ્રદ્ધાળુઓ ગલતાજીના કુંડમાં પવિત્ર ડૂબકી મારે છે. તે દિવસે પતંગ ઉડાવવાની સ્પર્ધાઓ પણ યોજાય છે અને જયપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. એલિફન્ટ ફેસ્ટિવલ માર્ચ એપ્રિલમાં જે આવે છે. સિટી પેલેસ કોમ્પ્લેક્સમાં આવેલા ચૌધમ સ્ટેડિયમમાં રંગોત્સવ હોળીના દિવસો દરમિયાન આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગંગોર માર્ચ એપ્રિલમાં આવતો આ તહેવાર રાજસ્થાનનો ખૂબ મહત્વનો ઉત્સવ છે. આ સમય દરમિયાન મહિલાઓ શિવ અને તેમના પત્ની પાર્વતીની પૂજા કરે છે. જયપુરમાં પ્રાણીઓ દ્વારા ખેંચાતા વાહનો, રથો, સંગીતકારો અને સાજિંદાઓ, પહેલવાનો, રમતવીર અને કુશ્તીબાજો સાથેની ગૌરી એટલે કે દેવી પાર્વતીની સોના અને રૂપાની પાલખી સાથે પરંપરાગત રંગબેરંગી સવારી કાઢવામાં આવે છે. સવારી સિટી પેલેસની જનાના દહેરીથી નીકળે છે અને ત્રિપોલિયા બજાર, ગંગોરી બજાર, ચૌધન ફરે છે. છેલ્લે તાલ કટોરા સરોવર પર સંપન્ન થાય છે, જ્યાં દેવીની મૂર્તિને સરોવરમાં ડૂબાડી દેવામાં આવે છે. તીજ, જુલાઈ અને ઓગસ્ટમાં આવતું પર્વ. વર્ષા ઋતુનું આગમન અને શિવ પાર્વતીનું ભેટો એ આ પ્રસંગનું મહત્વ છે. પરણેલી મહિલાઓ તેમના પતિઓના દીર્ઘાયુષ માટે અને સુખ સંપન્ન જીવન માટે સારો જીવનસાથી મળે તે માટેની પ્રાર્થના કરે છે. આ સમય દરમિયાન ગંગોરી જેવી જ એક સવારી સિટી પેલેસમાંથી કાઢવામાં આવે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હવે જયપુરની આસપાસ ફરવા જવાના છીએ. જયપુરની આસપાસ સૌ પ્રથમ આપણે જાણીશું અંબર. જયપુરનો જન્મ થયો તે પહેલા લગભગ 6 સદીઓથી જૂના ગુંગાર રાજ્યના કચ્છવાહોનું આ પાટનગર હતું. અંબર કિલ્લો ઉબડખાબડ ટેકરીઓની હારમાળાની ઉપર આવેલો છે, જ્યાંથી જયપુર દિલ્હી ધોરીમાર્ગ જોઈ શકાય છે. કિલ્લો રાજપૂત અને મુસ્લિમ શૈલીના બાંધકામના મિશ્રણનો સુંદર નમૂનો છે. તેના સપાટ કોટરાંગ અને સુંદર મહેલો માટે જાણીતો છે. મૂળ મહેલ માનસીએ બંધાવ્યો હતો, જ્યારે તેની પછી શાસકોએ પોતપોતાના ખ્યાલ પ્રમાણે તેનો વિકાસ કરવામાં તેમનો ફાળો આપ્યો. ભવ્ય અંબર મહેલમાં આગળ પડતો પ્રવેશ દરવાજો, જે ગણેશ પોળને નામે જાણીતો છે, ત્યાંથી જવાય છે. આગળ આપણે આ જ કિલ્લા વિશે જાણીશું, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો ભાઈ, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આ આપણે વાત કરી રહ્યા હતા અંબર કિલ્લાની. તેમાં ભવ્ય ઓરડાઓ, સમિયાણા, બગીચા અને મંદિરો છે, જે રાજા માનસિંહ, મિર્જા રાજા જયસિંહ અને સવાઈ જયસિંહે લગભગ 2 સદીઓના સમયગાળામાં બંધાવ્યા હતા. અહીં મુખ્ય જોવાલાયક સ્થળો છે દીવાની આમ, સુખનિવાસ, જૈન મંદિર, શીશ મહેલ અર્થાત અરીસાઓનો મહેલ, દિવાની ખાસ અને જસ મંદિર વગેરે. સિંધપોળની બાજુમાં જ આવેલું પવિત્ર શીલા માતાનું મંદિર દેવી શીલા માતાને સમર્પિત કરવામાં આવ્યું છે, જે શાહી કુટુંબના કુળદેવી છે. જગત શિરોમણી મંદિર. સુંદર કોતરણીવાળું આ મંદિર અંબર પેલેસની નીચે આવેલી ટેકરીઓ પર આવેલું છે. તેમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ છે અને ભારતીય મંદિર સ્થાપત્યોમાં તેની ગણના સુંદર મંદિર તરીકે થાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં જોડાય.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. જયગઢ. ઊંચાઈ પર આવેલા આ લશ્કરી કિલ્લા પરથી મહેલો અને જૂનું શહેર અંબર જોઈ શકાય છે. તે મહારાજા જયસિંહ બીજાએ 1726માં બંધાવ્યું અને તે મધ્યયુગી ભારતના બહુ થોડા લશ્કરી કિલ્લાઓમાંનું એક છે, જે લગભગ જેમનો તેમ આજે પણ સચવાઈ રહ્યો છે. તેના ખરબચડા પંચકોણ બુરજની અંદર બગીચા અને મહાલયો છે. જયબાન જગતની પૈડા પર ચાલતી તોપ અહીં મૂકવામાં આવી છે. બંદૂકની નળી 25 ફૂટ લાંબી છે અને પૈડાનો વ્યાસ 9 ફૂટનો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાંય જતા નહીં, હજુ બીજા ઘણા સ્થળો વિશે આપણે માહિતી લેવાની છે.

ભાઈ નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હતા જયપુરની સફર પર અને હમણાં આપણે જયપુરની આસપાસ કયા સ્થળો આવેલા છે એના વિશે માહિતી મેળવી રહ્યા છીએ. મહરગઢ જયપુર શહેરનું રક્ષણ કરતું આ ત્રીજું ટેક્સ શિખર છે. 1734માં સવાઈ જયસિંહે તે બંધાવ્યું અને પછી સવાઈ રામસિંહે તેમાં વધારો કર્યો. આ નાનકડું ગામ મનમોહક કોતરણીવાળા જૈન મંદિરો અને ધ્વસ્ત થયેલા મહેલો માટે પ્રખ્યાત છે. તે હાથ છાપકામવાળા કપડાં અને હાથ બનાવટના કાગળો માટે પણ જાણીતું છે. સમૂડ આ વિલક્ષણ ગામ નથવન કુટુંબના સમૂડ મહેલ માટે જાણીતું છે. આજે એ શાહી નિવાસસ્થાનું એટલે કે હેરિટેજ હોટેલ છે. બીજા આકર્ષણો છે સમૂડ ઉદ્યોગ અને સમૂડ હવેલી. આપણે હજુ ખરીદી માટે કયા સ્થાનો ફેમસ છે એના વિશે પણ જાણવાનું છે, પરંતુ તમે ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. જયપુરની આજુબાજુ ખરીદી માટેના કયા સ્થાનો પ્રખ્યાત છે? હસ્તકલાના આ શહેરમાં ખરીદી એ દૂરની વાત છે અને અહીંના ચક્કા જામ બજારમાં ચોમેર ફરીને તપાસ કરવી એ પોતે જ એક અનોખો અનુભવ છે. જોહરી બજાર નંગો અને અલંકાર અને બધા જ પ્રકારના ધાતુના ઘરેણા માટે જાણીતું છે. ઉપરાંત બાંધણી માટે લટાર મારવી પણ ગમે. બાપુ બજાર અને નહેરુ બજાર કાપડ, સ્થાનિક સુગંધી દ્રવ્યો અને ચામડાની વસ્તુઓ માટે જાણીતું છે. મિર્ઝા ઇસ્માઇલ રોડ મુખ્ય રસ્તો બાટિક અને ઘરેણાની દુકાનોથી ભરચક છે. ત્રિપોલિયા બજાર કાપડ, વાસણો, લોઢાની વસ્તુઓ, તાંબાની ચીજો, શેતરંજી, રગ, રાચરચીલું, બનાવટી તકલાદી ઘરેણા અને બીજી અનેક વસ્તુઓ માટે જાણીતું.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન મનિહારોન કા રસ્તા. લાખની બંગડીઓ અને અન્ય ચીજો માટે પ્રખ્યાત છે, જેને ત્રિપોલિયા બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કિશનપોર બજાર એ લાકડાનું રાચ રચીલું અને બાંધણી માટે પ્રખ્યાત છે. ખજાના વાલો કા રસ્તા સ્થાપત્યો માટે પ્રખ્યાત છે. બારી ચોપર જયપુરી રજાઈઓ લાખની બંગડીઓ ગ્રામીણ ઘરેણા ચામડાની ચીજો માટે પ્રખ્યાત છે. અને આગળ છે અચરોલ હાઉસ, સુભાષ ચોક, ગાલીચા, શેતરંજી વગેરે માટે પ્રખ્યાત છે. તો તમે ક્યારે જયપુર જાઓ તો જયપુરની આજુબાજુ આવેલા સ્થળો વિશે જાણવાનું ભૂલતા નહીં અને ત્યાં જવાનું પણ ભૂલતા નહીં. અને સાથે ખરીદી કરવી હોય તો આ માહિતીને નોટ જરૂરથી કરી રાખજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: જાને વો કૈસે

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આજે AR બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન આપ સૌનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર પર લઈને આવું છું દર અઠવાડિયે આપણા સમુદાયનો પડઘો. સમુદાયમાં વસતા આપણા સૌના સંબંધો અને જીવનમાં આવતી મુશ્કેલીઓ માટે જે મુદ્દાઓ, જે બાબતો આપણા સૌના વિચારને અને જીવનને હકારાત્મકતાથી ભરી દે, આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાનું જોમ અને બળ આપે તેવી સુંદર મજાની રચનાઓ, એટલે કે ક્યારેક તે કવિતા સ્વરૂપે હોય, ક્યારેક ટૂંકી વાર્તા, લઘુકથા, નવલિકા, નવલકથાઓ, કે પછી તમારા અને મારા અનુભવ પરથી બનેલી જીવતી વાર્તાઓ. આ બધી જ રચનાઓ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં આપ સૌ સુધી પહોંચાડવાનો અમે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ. આપ સૌના પ્રતિભાવમાં એ ઝળકે પણ છે કે હકારાત્મક વાર્તાઓ આજના જીવનમાં જ્યારે મોબાઈલનો યુગ છે, ટેલિવિઝનની જગ્યાએ ઇન્ટરનેટ સ્થાન લઈ રહ્યું છે, ત્યારે માતા પિતા એ સિવાય નાના નાની કે દાદા દાદી પાસે પણ વાર્તાઓ સાંભળવા માટે કોની પાસે સમય છે તે એક યક્ષ પ્રશ્ન બને છે. આવા સમયમાં અમારી સાથે આપ સૌ સામુદાયિક રેડિયોના પરિવાર થકી અમે પણ તમને આ સુંદર હકારાત્મક વાર્તાઓ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આજે પણ આપણે ટૂંકી વાર્તા સ્વરૂપની કેટલીક સુંદર ગુજરાતી ભાષાની રચનાઓને સાહિત્યિક મહામૂલી ભેટને માણીશું મારા અવાજમાં. આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. આ નાનકડા વિરામ બાદ આપણે માણીશું સુંદર મજાની હકારાત્મક ટૂંકી વાર્તાઓ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: ये तन के वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा।
1: सपनों नरेंद्र त्रिवेदी द्वारा लिखित अ टूंकी वार्ता गुजराती भाषानी एवी वार्ताओमां स्थान पामी छे कि जेमांथी आपणा समुदाय अने जीवनने कंईक प्रेरणा मळे। चलो शुरुआत करिए। हूँ छु आरजे एआर अने तमे सांभळी रह्या छो रेडियो पालनपुर। अरुण एकदम ऊंघमांथी हाँफड़ो फाफड़ो जागी गयो, परसेवे रेप छेप थई गयो हतो। ઉઠીને પાણી પીધું, ઘડિયાળમાં જોયું તો સવારના 6 વાગ્યા હતા। તેને પોતાની બાના શબ્દો યાદ આવ્યા, સવારના પહોરમાં આવેલું સપનું સાચું પડે છે। તે ખૂબ ચિંતામાં પડી ગયો। પત્નીને એણે કહ્યું, તું જલ્દી જાને ચા નાસ્તો બનાવી દે, હું નાહી લઉં, મારે બહાર જવું છે। પત્નીએ સામે પ્રશ્ન કર્યો, પણ કહો તો ખરા શું થયું, તમે જાગ્યા ત્યારથી બહુ ચિંતામાં છો। અરુણે જવાબ આપ્યો, કંઈ નથી થયું, હું તને પછી નિરાંતે વાત કરીશ। ઉદય અરુણનો મિત્ર નજીકમાં જ ફ્લેટમાં રહેતો હતો। અરુણે બેલ વગાડ્યો, અત્યારમાં કોણ હશે એ વિચારે ઉદય આવ્યો। એ જ હોય તે તું દરવાજો ખોલને, સામે અરુણે જવાબ આપ્યો। અરે અરુણભાઈ તમે અત્યારમાં, ઘરે તો બધા મજામાં છે ને? હા ભાભી, પણ ઉદય ક્યાં છે? આ રહ્યો, આવ અરુણ આવ, ઉદયે સામે રૂમમાંથી જવાબ આપ્યો। અરુણ દોડીને એકદમ ઉદયને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો। પણ થયું છે શું એ તો કહે, ઉદયે અરુણને પાણી આપ્યું। લે પહેલા પાણી પી, સ્વસ્થ થઈ જા।

પછી વાત કર કે તને થયું છે શું? ઉદય, તને સાજો નરવો જોઈ લીધો, મારા જીવનમાં હવે જીવ આવ્યો. આજે સવારે મને સપનું આવ્યું કે તારી ઓફિસમાં તારી વિરુદ્ધ કોઈએ ષડયંત્ર રચી તને લાંચના ખોટા કેસમાં ફસાવી દીધો છે. અને પછી સપનામાં ઊંડાણમાં શું હતું તે માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તે ખૂબ આજીજી કરી કે હું નિર્દોષ છું, પણ પોલીસે કહ્યું તમે 25 લાખની લાંચ લીધી છે, તમારી ઉપર રહેમ ન રખાય, તને તારા વકીલને પણ મળવા ન દીધો. પોલીસના ઉપરી અધિકારીએ પણ તારી વાત ન માની અને કહ્યું સત્ય કઢાવવા બળપ્રયોગ કરો. તને ખૂબ માર્યો અને તારા માથામાં જોરથી દંડો માર્યો, તે ચીસ પાડી અને હું જાગી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે એઆરના સ્વરમાં સુંદર મજાની ગુજરાતી સાહિત્યની નરેન્દ્ર ત્રિવેદીએ લખેલી ટૂંકી વાર્તા જેનું નામ છે સપનું. અરુણ, કેવો યોગાનું યોગ છે, મને પણ આજે જ સવારે સપનું આવ્યું કે તારા હોલસેલ ગોડાઉનમાં આગ લાગી, મોટાભાગનો માલ બળીને ખાક થઈ ગયો, તું માલ બચાવવા જતા ખૂબ જ દાઝી ગયો અને તને હોસ્પિટલમાં દાખલ કર્યો. મિત્ર, ફરક એટલો છે કે હું ચિંતા કરતો હતો અહીં બેસી રહ્યો અને તું બધું ભૂલીને મારી પાસે દોડી આવ્યો. ના ઉદય, એવું નથી, હું ઉતાવળિયા સ્વભાવના લીધે દોડીને આવ્યો, તે તારા શાંત સ્વભાવના લીધે થોડો વિચારવામાં સમય લીધો. બાકી આપણી વચ્ચે એટલી જ આત્મીયતા છે જે પહેલાં હતી. જો એવું ન હોત તો આપણને બંનેને એક જ સમયે બંનેને નુકસાન કરતું સપનું ન આવતું. આમ જોઈએ તો આપણી વચ્ચે ક્યાં કોઈ મોટો ઝઘડો થયો હતો? એક નાની વાતમાં આપણે બંને જીદે ચડી ગયા હતા. આપણા બંનેની જીદ ખોટી હતી અને આપણી વચ્ચેની છુપી લાગણીઓ હજી પણ અકબંધ છે. એ આ સપના દ્વારા નક્કી થઈ ગયું. કેમ કે ગમે તે થાય, આત્મીય સંબંધો ક્યારેય તૂટતા નથી. આ વાર્તામાં હવે આગળ શું થયું તે પણ માણીશું, પરંતુ એ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ નાનકડા વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

માનવીય સંબંધો હોય, લાગણીઓ હોય, પણ હૃદય ના હોય ત્યારે તે તૂટતા નથી. આ આત્મીય સંબંધોમાં ગમે તેટલી વૈચારિક અથવા મતભેદ આવે ત્યારે મનભેદનો આભાસ થાય છે, પણ હૃદયભેદ થતા નથી. તેવા સુંદર લાગણીઓના સંબંધોને દર્શાવતી આ મજાની વાર્તા જેનું નામ છે સપનું, આ ટૂંકી વાર્તાના લેખક છે નરેન્દ્ર ત્રિવેદી, અને તમે સૌ સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં. ના ઉદય, આપણી વચ્ચે એટલી જ આત્મીયતા છે જે પહેલા હતી. જો એવું હોત તો આપણને બંનેને એક જ સમયે બંનેને નુકસાન કરતું સપનું ન આવત. આ પ્રત્યુત્તર હતો અરુણનો. અને ત્યાં જ રસોડામાંથી અવાજ સંભળાય છે. હવે આમ જ વાતો કરશો કે પછી કંઈક આગળ બીજી વાત કરશો? આવો ભાભી, આવો. ઉદય અને અરુણ વચ્ચે ત્યાં ઉદયની પત્ની આવીને વાત કરે છે. તમારું અનુમાન સાચું નીકળ્યું અરુણભાઈ, અહીં જ આવ્યા છે. લે, તું પણ આવી ગઈ? આમ ચારે લોકો અહીંયા ભેગા થયા છે. ભાભી, તમારા હાથના પકોડા ઘણા સમયથી ખાધા નથી, તો તમે પકોડા બનાવો. અને તું આવી છો તો ભાભીને મદદ કર, તારી સ્પેશિયલ ચા બનાવ, જેથી મારો મિત્ર ઉદય જેલમાં જતો બચી જાય અને મારો માલ આગ લાગતા પણ, સળગી જતા પણ બચી જાય. અને આપણે આ સપનાને ખોટું તો પાડી જ દીધું છે ને? ના, એ સપનું નહોતું, પણ તમારા બંનેમાં રહેલો મિત્રભાવ હતો જે સપના રૂપે પ્રદર્શિત થયો, તમારા મનોભાવને જાગૃત કર્યો. ઉદય, આ બંનેની વાત તો સાચી છે, અરુણ કહે છે, તો ચાલો આપણે ચારેય પકોડા ચાને ન્યાય આપીએ અને સપનાના ન્યાયને સાર્થક કરીએ. વાત કેટલી સુંદર હતી, પણ આ નાનકડી વાર્તાની સાથે એક બીજી નાનકડી વાર્તા અને પછી છેલ્લે આપણે સમુદાયનો અર્ક પણ માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ રેડિયો પાલનપુર પર. હું છું આરજે આર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ભાષામાં સમાજને ઉત્કૃષ્ટ હકારાત્મક અભિગમ અને વિચારસરણી આપે તેવી ટૂંકી પણ સુંદર મજાની સાહિત્યિક રચનાઓની. હવે જે ટૂંકી વાર્તા હું તમને કહેવાનો છું એના લેખક છે અરવિંદ બારોટ. તેમના દેશી ઓઠા આ કલમ હેઠળ આવતી નાનકડી વાર્તા જેનું નામ છે ચાર રોટલી આપણે હવે માણીશું. ધનના ડગલા માથે બેઠેલા દામોદર શેઠને કોઈ વાતની ખામી નથી. આર્યે ફાટ્યું બારીએ જાય છે એમ માનો કે દામા શેઠના પટારા સોના રૂપાના ભારથી હાંફે છે. દામા શેઠના ઘરમાં દૂધે દીવા બળે છે પણ શેઠનું કાળજું કોરું છે. અંતરમાં અંધારું છે અને ભીતર ભોંકાર છે. ઘીમાં ઝબોળેલી રોટલીથી પેટ ભરાય પણ મનની મોજ નથી મળતી. સામે જ અમરસંગ બારોટની ડેલી. દામા શેઠે બારોટજી આગળ એક દી હૈયાના કબાટ ઉઘાડ્યા. બારોટજીએ તરત જ શેઠના અજંપાનું નિદાન કરી લીધું અને ઉપચાર પણ આપ્યો. શેઠ, માતાજીની દયાથી તમારે હામ દામ અને ઠામ બધું છે. ગુણિયલ શેઠાણી છે, કયાગ્રા સંતાન છે, પણ એક જ વાત ખૂટે છે, તમારે કીર્તિ નથી. દાન કરો અને કીર્તિ કમાવ. શેઠ કંઈ લોભી ન હતા. બારોડજીની વાત શિરાની જેમ ગળે ઉતરી ગઈ. એ જ ઘડીથી શેઠે છૂટા હાથે દાન દેવાનું શરૂ કર્યું. કોઈ પણ આવે, જેને જે જોઈએ એ આપે, નાણું આપે, લુગડા આપે, અનાજ આપે. કંઈ કેટલાય રાંક, ઘરડા, નિરાધાર અને દેવાદાર લોકોને શેઠે રાજી કર્યા. અને ત્યાર પછી આ વાતને આગળ માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

સ્ટેટ લોભી ન હતા એટલે એમને કંઈ કેટલાય લોકોને રાજી કર્યા. અનેક દીકરીઓના કન્યા દાન કર્યા. આખા પંથકમાં શેઠના નામના ડંકા વાગે છે. દરેકના મોઢે શેઠના વખાણ છે. શેઠનો આત્યમો તો રાજી રાજી. આ આત્યમો એટલે કે આત્મા. શેઠનું મન ભરેલું રહે છે, પણ શેઠના પટારાના તળિયા દેખાય છે. હવે શેઠ તો મૂંઝાણા, હવે પાછા વળાય એમ નથી. અને પાછા વળવાનું તો શેઠના માયલાને પણ હવે મંજૂર નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આજે યારના સ્વરમાં ટૂંકી વાર્તાઓ પૈકીની દેશી ઓઠા હેઠળની શ્રેણીની નાનકડી વાર્તા, જેનું નામ છે ચાર રોટલી અને જેના લેખક છે અરવિંદ ભારોટ. શેઠના પટારાના હવે તો તળિયા દેખાયા છે. વાડી અને ખેતર શેઠે વેચ્યા. થોડો સમય વીત્યો એટલે નાણાં ફરીથી ખૂટ્યા અને શેઠાણીએ ઘણું સમજાવ્યા ત્યારે શેઠે શેઠાણીના ઘરેણા પણ છેલ્લે વેચી દીધા. ધીમે ધીમે ઘરના વાસણ અને ઘર વખરી વેચાણ. શેઠ હિંમત હારતા લાગે તો શેઠાણી હરમત આપે છે. જ્યારે ધંધો પડી ભાગ્યો ને બધું જ વેચાઈ ગયું હતું ત્યારે શેઠ નિરાશ થઈ ગયા. શેઠાણીએ માર્ગ દેખાડ્યો. અહીંથી બહાર ગાઉં છેટે પાવનગઢ કરીને એક ગામ છે, ત્યાં પરમાનંદ શેઠ છે. એના ઘરવાળા ઓતમ શેઠાણી બહુ ધર્મી છે. જેને પુણ્ય વેચવું હોય એને એ મો માગ્યું ધન આપીને પુણ્ય વેચાતું લઈ લે છે. આપણે તો ઘણું પુણ્ય કમાનાર છીએ, તો થોડુંક પુણ્ય તમે જે હમણાં કમાણા છો એમાંથી વેચીને ધન લઈ આવો. તમે સાંભળી રહ્યા છો આ સુંદર મજાની વાર્તા રેડિયો પાલનપુર પર. તેનું અનુસંધાન માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શેઠાણીની વાત સાંભળીને શેઠ તો બીજે દિવસ સવારે ઉપડ્યા. મારગમાં ખાવા માટે શેઠાણીએ છેલ્લા વધેલા લોટમાંથી 4 રોટલી કરીને બાંધીને આપી. હાલતા હાલતા બપોર વેળા થઈ, ભૂખ લાગી. એક ઝાડ હેઠે શેઠ ખાવા બેઠ્યા. એટલી વારમાં એક કાળબી કૂતરી આવી. ભેળા 4 ગલુડિયા છે. ગલુડિયા ધાવવા માટે વલખા મારે છે, પણ કૂતરી 2-3 દીથી ભૂખી છે. આંચળમાં ધાવણ નથી ને કાયમ જ તેવડ નથી.

ને દયા આવી. એક પછી એક ચારેય રોટલી કોતરીને ખવડાવી દીધી. ભૂખ્યા ને તરસ્યા પાવન ગઢ પૂગ્યા. પરમાનંદ શેઠે માન પાન આપ્યા. પુણ્ય વેચવાની વાત કરી ત્યારે ઓતમ શેઠાણી બોલ્યા, શેઠજી તમે તો દાન ઘણું બધું કર્યું છે, પણ કીર્તિની લાલસાથી કરેલા દાનનું પુણ્ય તમારા ખાતામાં જમા નથી. પણ હા, તમે છેલ્લે જે ચાર રોટલીનું દાન કર્યું છે એનું પુણ્ય અમે વેચાતું રાખીએ અને એનું તમને ધન આપીએ. શેઠને ઘણું ધન મળ્યું. એમાંથી ધંધો ફરીથી ધમધમતો થયો અને શેઠને સમજાણું કે દાન પુણ્ય એની પાછળ કોઈ લાલસા ન હોય અને લાલસાથી કરેલું કામ એ દાન પણ ન કહેવાય. આ હતી સુંદર મજાની બીજી ટૂંકી વાર્તા. બંને વાર્તાઓ, એક જે મેં પહેલાં કહી તેમાં દોસ્તી, સંબંધો, લાગણીઓ અને હૃદયથી ક્યારે પણ કોઈની સાથેનો સંબંધ હોય ત્યારે અબોલા વાત પણ તમને એની ચિંતા થાય, એની સાચવણીની એની ચિંતા તમને બેબાકળા કરી મૂકે અને એક સમયે તો તમે એ બધું જ ભૂલીને પાછા એના પ્રેમમાં એની કાળજી લેવા દોડો જ છો. અને બીજી વાર્તા એમ કહે છે કે કોઈ પણ વાત હોય એની પાછળનું જો કારણ તમને કંઈક પ્રાપ્તિ માટેનું હોય ત્યારે એને પુણ્ય તો ન જ કહી શકાય. નિસ્વાર્થ ભાવે અને જેનું છે એને જ સોંપવાની ભાવના હોય તો જ તમારા કરેલા દાન કર્મનું પુણ્ય તમારા લેખે લાગે છે. આ બંને સુંદર વાર્તાઓનો બોધ આટલો જ હતો. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બંને વાર્તાઓ માનવીય સંબંધો અને માનવીય કર્મ વિશેનો અતૂટ એક સંબંધ દર્શાવી જાય છે. લાગણીના સંબંધમાં સ્નેહી માટેની ચિંતા કરવી અને એ ચિંતાઓ તમને ગમે ત્યારે પણ એના માટે કટુતાભર્યું કોઈ પણ વર્તન થયા બાદ પણ વિચારથી, હૃદયથી અને મનથી મનભેદ નથી થવા દેતું તે દર્શાવે છે. જ્યારે બીજી વાર્તામાં તમે જોયું કે હંમેશા કોઈ પણ દાન પુણ્ય કે સત્કર્મ કરીએ ત્યારે એ પાછળની ભાવના પણ એટલી ઉદાત હોવી જોઈએ. હંમેશા કશું છોડીએ ત્યારે એના બદલામાં કંઈક પાછું મેળવવું એ તો બંધન જ છે, અને એને દાન અને પુણ્ય ન કહેવાય તે વાત સરળતાથી એ લેખકની વાર્તામાં આપણને સમજાઈ ગઈ છે. આવી જ વાર્તાઓ, આવા જ કિસ્સા, આવા જ પ્રસંગો ક્યાંક વાંચ્યા છે, ક્યાંક અનુભવ્યા છે, ક્યાંક કોઈકે તમને કહ્યા છે તમારા અવાજમાં, કે લખીને અમને મોકલી આપો તો અમે ચોક્કસથી અમારા અવાજમાં રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આપણા સમુદાય માટે પ્રસારિત કરીશું. આવી સુંદર મજાની વાર્તાઓ મોકલાવવા માટે, આવી સુંદર મજાની વાર્તાઓને, વાતોને મોકલવા માટે અમારો વોટ્સએપ નંબર 9512996688 છે. આ નંબર પર તમે રેકોર્ડ કરીને કે ટેક્સ્ટ મેસેજીસથી મોકલો. રેડિયો પાલનપુર @gmail.com, અમારી યુટ્યુબ, એક્સ, ઇન્સ્ટાગ્રામ, આ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમ કે ફેસબુક પર તમે તમારા સંદેશાઓને મોકલી શકો છો. અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઇટ્યુન્સ સ્ટોર પર રેડિયો પાલનપુર લખતા તમને મળી જશે. તેને ડાઉનલોડ કરો, લાઈક સબસ્ક્રાઇબ કરો, અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સને અને તમારા સંદેશાને પ્રતિભાવ મોકલી આપો. આ સિવાય ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન પર પણ તમે અમને સતત સાંભળી શકો છો. તો શ્રોતા મિત્રો, આવતા અઠવાડિયે ફરીથી આરજે યાર આવી જ હકારાત્મક ગુજરાતી સાહિત્યની વાર્તાઓ સાથે પ્રસ્તુત થશે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નું અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88.

9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રિય પાલનપુરના શ્રોતાજનો નમસ્કાર, હું ડૉક્ટર મનીષ રાવલ ફરીથી આપની સમક્ષ એક નવા વિષય સાથે હાજર થયો છું. શુભ દિવસ. અગાઉ આપણે જુદા જુદા બે ટૉપિક વિશે વાત કરી હતી, સેન્ટેન્સ વિશે અને તેના પ્રકારો, અને બીજો ટૉપિક પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે આપણે અગાઉ વાત કરી હતી. આજે આપણે અંગ્રેજી વ્યાકરણના એક નવા ટૉપિકથી આપણે ફરીથી શરૂઆત કરીએ છીએ. આજે આપણો વિષય છે નાઉન્સ, ઇટ્સ ક્લાસીસ એન્ડ જેન્ડર. નામ, તેના પ્રકારો અને જાતિ કે લિંગ, તેના વિશે આજે આપણે વાત કરીશું. નામના મુખ્યત્વે પાંચ પ્રકાર છે. નામને આપણે મુખ્યત્વે પાંચ ભાગમાં વિભાજિત કરીએ છીએ. કોમન નાઉન, પ્રોપર નાઉન્સ, કલેક્શન નાઉન, મટીરિયલ નાઉન્સ, એબસ્ટ્રેક્ટ નાઉન્સ. તો ચાલો હવે આપણે આ બધાને એક પછી એક વ્યવસ્થિત રીતે જોઈએ. સૌ પ્રથમ આપણે કોમન નાઉન્સ વિશે વાત કરીશું, જેની ગુજરાતીમાં આપણે જાતિવાચક નામ કહીએ છીએ. સૌ પ્રથમ આપણે એ જાણીએ કે કોમન નાઉન એટલે શું. એ કોમન નાઉન ઇઝ એ નેમ ગીવન ઇન કોમન ટુ એની પર્સન, થિંગ ઓર એનિમલ બિલોંગિંગ ટુ ધ સેમ કાઇન્ડ. જ્યારે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરવા માટે જ્યારે આપણે કોઈ નામનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે એને આપણે જાતિવાચક નામ કહીએ છીએ. આપણે એના કેટલાક ઉદાહરણો વિશે વાત કરીએ. દાખલા તરીકે ગર્લ, બોય, હોર્સ, કાઉ, પેન, કિંગ, રિવર, માઉન્ટેન, ટ્રી, ચેર. તો આપ જોઈ શકો છો કે આ કોમન નાઉન્સના વિવિધ ઉદાહરણો છે જે સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે છે. હવે આપણે એના બીજા પ્રકાર વિશે વાત કરીશું, જેને આપણે પ્રોપર નાઉન્સ કહીએ છીએ, વિશિષ્ટ વાચક નામ. એ પ્રોપર નાઉન ઇઝ એ સ્પેશિયલ નેમ ઓફ એ પર્સન, થિંગ ઓર એનિમલ. વી ડુ નોટ યુઝ આર્ટિકલ બિફોર ધેમ એન્ડ દે બિગીન વિથ કેપિટલ લેટર. કોઈ વિશિષ્ટ વ્યક્તિ, પ્રાણી કે સ્થળને ઓળખવા માટે આપણે કોઈ વિશિષ્ટ નામનો જ્યારે ઉપયોગ કરીએ

કહીએ ત્યારે આપણે એને પ્રોપર નાઉન્સ કહીએ છીએ. હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. દાખલા તરીકે મિલન, સોનલ, સુરત, એવરેસ્ટ, ન્યૂઝીલેન્ડ. તો આ બધા નામો એ પ્રોપર નાઉન્સના ઉદાહરણ છે. હવે આપણે એના ત્રીજા પ્રકાર વિશે વાત કરીશું, જેને આપણે કલેક્ટિવ નાઉન્સ કહીએ છીએ. ગુજરાતીમાં આપણે એને સમૂહવાચક નામ કહીએ છીએ. દે સ્ટેન્ડ ફોર કલેક્શન ઓફ પર્સન્સ ઓર એનિમલ્સ ઓર થિંગ્સ ટેકન ટુગેધર એન્ડ રિગાર્ડેડ એઝ વન હોલ. સમૂહનો અર્થ દર્શાવે છે અને તેથી આપણે તેને સમૂહવાચક નામ કહીએ છીએ. હવે આપણે તેના કેટલાક ઉદાહરણોની વાત કરીશું. દાખલા તરીકે એ ક્રાઉડ ઓફ પીપલ, એ ટીમ ઓફ પ્લેયર, એ ફ્લોક ઓફ શીપ, એ હર્ડ ઓફ કેટલ, એ ગેંગ ઓફ રોબર્સ. તો આપ જોઈ શકો છો કે ક્રાઉડ, ટીમ, હર્ડ, ગેંગ આ બધા શબ્દો સમૂહનો અર્થ દર્શાવે છે અને તેથી આપણે આ બધા નામોને સમૂહવાચક નામ કહીએ છીએ, જ્યારે ઇંગ્લિશમાં આપણે કલેક્ટિવ નાઉન્સ કહીએ છીએ. હવે આપણે એના ચોથા પ્રકાર વિશે વાત કરીશું, મટીરિયલ નાઉન્સ, દ્રવ્યવાચક નામ. દે આર યુઝડ ફોર મટીરિયલ્સ આઉટ ઓફ વિચ થિંગ્સ આર મેડ. દે ડુ નોટ ટેક આર્ટિકલ્સ બિફોર ધેમ એન્ડ દે આર નોટ યુઝડ ઇન પ્લુરલ ફોર્મ્સ. દ્રવ્યનો ઉલ્લેખ કરે છે અને એટલા માટે આપણે એને દ્રવ્યવાચક નામ કહીએ છીએ. એની પહેલાં આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી અને બહુવચનમાં આપણે એનો ઉપયોગ નથી કરતા. આપણે હવે એના કેટલાક એક્ઝામ્પલ્સ વિશે વાત કરીશું. ગોલ્ડ, સિલ્વર, ક્લે, સ્ટોન, વુડ, કોટન, આયર્ન, વૂલ, ઓઇલ, મિલ્ક વગેરે. વી ડુ નોટ સે ગોલ્ડ્સ,

આપણે તેના પાંચમા પ્રકાર વિશે વાત કરીશું. અને છેલ્લા એબસ્ટ્રેક નાઉન્સ, ગુજરાતીમાં આપણે એને ભાવવાચક નામ કહીએ છીએ. એબસ્ટ્રેક નાઉન્સ ટેલ અસ એબાઉટ ધી ક્વોલિટીઝ, સ્ટેટ્સ એન્ડ એક્શન્સ ઓફ પર્સન્સ, એનિમલ્સ એન્ડ થિંગ્સ. વી ડુ નોટ યુઝ આર્ટિકલ્સ બિફોર ધીઝ નાઉન્સ. અહીંયા આ નામો એ ગુણ, સ્થિતિ અને ક્રિયા સૂચવે છે. હવે આપણે તેના કેટલાક ઉદાહરણો વિશે વાત કરીશું. ક્લેવરનેસ, હેપીનેસ, પોવર્ટી, પીટી વગેરે જેવા નામ. એબસ્ટ્રેક્ટ નાઉન્સની ખાસિયત એ છે કે ધે કેન બી થોટ ઓફ, આપણે એના વિશે વિચાર કરી શકીએ છીએ, બટ કેન નોટ બી સીન, ધે આર આઈડિયાઝ. તો આપણે જોયું કે ઉપર આપણે વિવિધ પ્રકારના જે નામ છે એના વિશે આપણે વાત કરી. હવે આપણે જેન્ડર વિશે વાત કરીશું, જેને આપણે જાતિ કહીએ છીએ. અંગ્રેજીમાં સૌ પ્રથમ આપણે મેસ્ક્યુલિન જેન્ડર વિશે વાત કરીશું, જેને આપણે નર જાતિ કહીએ છીએ. તો મેસ્ક્યુલિન જેન્ડર એટલે શું એના વિશે પહેલાં વાત કરીશું. ઓલ નેમ્સ ઓફ મેલ એનિમલ્સ ઓર પર્સન્સ આર ઓફ મેસ્ક્યુલિન જેન્ડર. સામાન્ય રીતે જે બધા પ્રાણીઓ અને પુરુષો જે નર જાતિનો ઉલ્લેખ કરે છે એ બધા મેસ્ક્યુલિન જેન્ડરમાં આવે છે. આપણે એના ઉદાહરણો વિશે વાત કરીશું. બોય, કિંગ, હીરો, ફાધર, લાયન, બુલ, આ બધા શબ્દો મેસ્ક્યુલિન જેન્ડરના ઉદાહરણો છે. હવે આપણે બીજા વિશે વાત કરીશું, જેને ફેમિનિન જેન્ડર કહીએ છીએ આપણે, જેને આપણે નારી જાતિ અથવા સ્ત્રીલિંગ પણ કહી શકીએ. ઓલ નેમ્સ ઓફ ફિમેલ એનિમલ્સ ઓર પર્સન્સ આર ઓફ ધ ફેમિનિન જેન્ડર. જે બધા જ નામો સ્ત્રી જાતિનો ઉલ્લેખ કરે છે, પછી એ વ્યક્તિઓના સંદર્ભમાં હોય કે પ્રાણીઓના સંદર્ભમાં હોય, એ બધા જ નામોને આપણે સ્ત્રીલિંગ કહીએ છીએ, ફેમિનિન જેન્ડર કહીએ છીએ. એના કેટલાક ઉદાહરણો વિશે વાત કરીશું. ગર્લ, ક્વીન, હિરોઈન, મધર, લાયનેસ, કાવ વગેરે જેવા નામો. ત્રીજા જેન્ડર વિશે આપણે વાત કરીશું, જેને આપણે કોમન જેન્ડર કહીએ છીએ, ઉભય જાતિ. નેમ ધેટ કેન બી એપ્લાઇડ ટુ બોથ મેલ એન્ડ ફિમેલ આર ઓફ ધ કોમન જેન્ડર. કેટલાક નામો એવા છે કે જે આપણે સ્પષ્ટ કહી શકતા નથી કે નર જાતિ છે કે નારી જાતિ છે, તો જેને આપણે ઉભય જાતિમાં મૂકીએ છીએ, જેને કોમન જેન્ડરમાં મૂકીએ છીએ, એવા કેટલાક નામો છે. આપણે એના ઉદાહરણોની વાત કરીશું જેને આપણે ઉભય જાતિ કહીએ છીએ, કોમન જેન્ડર એટલે. એક્ઝામ્પલ્સ: ચાઇલ્ડ, પ્યુપિલ, ફ્રેન્ડ, ટીચર, નેબર, સર્વન્ટ વગેરે. હવે આપણે ન્યુટર જેન્ડર વિશે વાત કરીશું, નાન્યતર જાતિનું, જેમ જે આપણે કહી શકીએ કે ઓબ્જેક્ટ્સ વિધાઉટ લાઈફ ઓર થિંગ્સ વિચ ડુ નોટ હેવ લાઈફ લાઈક ધ એનિમલ્સ એન્ડ હ્યુમન બિંગ્સ આર સેઇડ ટુ બી ઓફ ધ ન્યુટર જેન્ડર. નાન્યતર જાતિનું ન્યુટર જેન્ડર એટલે. એના એક્ઝામ્પલ્સની વાત કરીશું. મીડો, ટ્રી, ચેર, રૂમ, સ્ટોન, આયર્ન. તો આ જુદા જુદા પ્રકારના જેન્ડરના પ્રકારો વિશે આપણે વાત કરી ગઈ, કયા કયા પ્રકારની જેન્ડર્સ છે. હવે આપણે સ્ત્રીલિંગ કેવી રીતે બનાવી શકીએ, જેને આપણે વેઝ ઓફ ફોર્મિંગ ફેમિનિન કહીએ છીએ, એ વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં તો બાય યુઝિંગ સેપરેટ વર્ડ્સ. ધારો કે કિંગ એ પુરલિંગ છે, પણ આપણે એનું ફેમિનિન બનાવવું છે, ફેમિનિન જેન્ડર, તો આપણે ઓપોઝિટ વર્ડ મૂકવો પડશે, સેપરેટ વર્ડ મૂકવો પડશે. ઓપોઝિટ નહીં, પણ આપણે સેપરેટ વર્ડ કહીશું, તો આપણે ક્વીન મૂકીશું. બોય તો ગર્લ, સર તો મેડમ, બ્રધર તો સિસ્ટર, બુલ કાઉ, હોર્સ મેર, ડોગ બીચ. બીજી એક પદ્ધતિ સ્ત્રીલિંગ બનાવવાની એ છે બાય એડિંગ ઈ ડબલ એસ.

ટુ ધ મેસ્ક્યુલિન. મેસ્ક્યુલિનને તમે ઈ ડબલ એસ પ્રત્યય લગાવો શબ્દની પાછળ, એટલે પણ એ ફેમિનિન એટલે કે સ્ત્રીલિંગ બને છે. દાખલા તરીકે એક્ટર તો એક્ટ્રેસ, હેર તો હેરિસ, હોસ્ટ હોસ્ટેસ, માસ્ટર મિસ્ટ્રેસ, કાઉન્ટ કાઉન્ટેસ, લાયન લાયનેસ. બીજી એક પદ્ધતિ છે બાય એડિંગ એ વર્ડ ઇન્ડિકેટિંગ સેક્સ બિફોર ઓર આફ્ટર ધ મેઇન વર્ડ. તમે કોઈ પણ એક શબ્દની આગળ અથવા પાછળ જાતિવાચક શબ્દ ઉમેરીને પણ તમે સ્ત્રીલિંગ બનાવી શકો છો. દાખલા તરીકે હી ગોટ, તો એનું ફેમિનિન થશે શી ગોટ. મેન સર્વન્ટ મેઇડ સર્વન્ટ, લેન્ડ લોર્ડ લેન્ડ લેડી,

નમસ્તે શ્રોતા મિત્રો, આજે નવરાત્રિના ત્રીજા દિવસે આપ સર્વને રેડિયો પાલનપુર 90.4 FM તરફથી શુભકામનાઓ. મા આદ્યશક્તિ દુર્ગાની ત્રીજી શક્તિ એટલે ચંદ્રઘંટા.

ત્રીજા નોરતે આ દેવીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. તેમનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનો ચંદ્ર છે અને તેથી જ તેઓ ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના નવ સ્વરૂપોમાં ત્રીજું સ્વરૂપ એટલે કે ચંદ્રઘંટા, જેમાં માતાજીનું વાહન વાઘ તરીકે ઓળખાય છે. તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન છે. તેમને 10 હાથ છે અને 10એ 10 હાથમાં ખડગ અને ત્રિશૂળ છે. બાણ ગદા તલવાર જેવા શસ્ત્રો છે, ઉપરાંત કમળ ધારણ કર્યું છે. તે હંમેશા અસુરોના વિનાશ માટે ઉદ્યમી રહે છે. તેમના ઘંટ જેવા ભયાનક ધ્વનિથી અસુરો, દૈત્યો અને દાનવો સદાય પ્રકંપિત રહે છે. માનીય શક્તિ હંમેશા અસુરોના વિનાશ માટે રચાયેલી છે. તેનું પ્રતિપાદન દુર્ગા સપ્તસતીના 2જા અને 3જા અધ્યાયમાં આપણને જોવા મળે છે. મહાવિનાશક મહિષાસુર અને તેની સેનાનો વધ કરવા માટે દેવગણની પ્રાર્થનાથી માં જગદંબા આદ્યશક્તિ અવતર્યા હતા અને મહિષાસુરનો વધ કરીને દેવતાઓને ભયમુક્ત કર્યા હતા. માં ચંદ્રઘંટાની ઉપાસનાથી સાધકના તમામ વિઘ્નો વિદાય લે છે. તેમની આરાધના હંમેશા ફળદાયી રહે છે. માં ચંદ્રઘંટાની ઉપાસના કરવાવાળા સાધકોનું મન મણિપુર ચક્રમાં સ્થિર થાય છે. મિત્રો, આજે ત્રીજાનો અર્થે આપ સૌની નવરાત્રિ ખૂબ જ મંગલમય જાય. રેડિયો પાલનપુર આપ સૌને શુભકામના પાઠવે છે.